0: बाद उसके लक्षणों का पता कभी कभी 10 से 12 वर्षों में चलता है। इस बीमारी से बचाव ही इसका इलाज है। और वो आसान सा बचाव क्या है? साल में एक बार खाई जाने वाली फाइलेरिया से बचाव की गोली। और इस विषय पर हमें आज जानकारी देने के लिए हमारे साथ स्टूडियो में आई हुई हैं डॉक्टर सारिका सिंह। डॉक्टर साहब, आपका बहुत बहुत स्वागत है कार्यक्रम में। डॉक्टर साहब तकनीकी सलाहकार हैं राष्ट्रीय स्वास्थ्य मिशन उत्तर प्रदेश से। और डॉक्टर साहब, हम फाइलेरिया विषय पर बात कर रहे हैं, तो हम चाहेंगे सबसे पहले आपको बताएं कि ऐसे कौन से लक्षण हैं जिनसे पता चल सकता है कि कोई व्यक्ति फाइलेरिया से संक्रमित है।
1: जी, फाइलेरिया रोग जो है वह परजीवी कृमि से होता के फैलने से होता है
0: जी।
1: इसके जो मुख्यतः लक्षण होते हैं वह शरीर में, मनुष्य के शरीर में, शरीर के कुछ अंगों में जैसे कि पैर है, हाथ है, उनके अंडकोश हैं, उसमें सूजन आने लगती है। वह सूजन इस प्रकार होती है कि हाथी के पाँव के समान लगती है, इसलिए उसको हाथी पाँव भी कहा जाता है। इसमें शरीर में लालपन भी आ जाता है, इसमें फीवर आ जाता है, बुखार आता है और त्वचा भी निकलने लगती है शरीर से।
0: जी, तो ये सारे तमाम सारे लक्षण हैं और जैसा कि आपने बताया इसे बोलचाल की भाषा में हाथी पाव भी कहते हैं। डॉक्टर साहब, हम ये जानना चाहेंगे कि फाइलेरिया रोग कैसे होता है और उसके बाद ये फैलता कैसे है।
1: जैसा कि मैंने आपको बताया कि यह परजीवी कृमि से होता है। जो फाइलेरिया के कीटाणु हैं वह संक्रमित मनुष्य को अगर कोई मच्छर क्यूलेक्स होता है अगर काटता है तो वह उसको संक्रमित करता है, फिर उस संक्रमित मच्छर अगर फिर से वह किसी मनुष्य को काटता है तो वह उनको संक्रमित करता है। इस प्रकार से यह चक्र चलता रहता है।
0: यानी कि आपके कहने के आधार पे क्यूलेक्स नाम का जो मच्छर है वो इस बीमारी का वाहक है। डॉक्टर साहब, ऐसा कहा जाता है कि जो विसंगतियां हमारे शरीर में आ जाती हैं फाइलेरिया रोग की वजह से, हाथों पैरों में या शरीर के किसी अंग में सूजन, क्या वो कभी ठीक हो पाती हैं?
1: एक बार जब विसंगति आ जाती है जैसे कि शरीर में सूजन आ जाती है हाथ या पैर हो, तो वह पूरी तरीके से नहीं सही हो सकती है। इसलिए इसका बचाव ही एकमात्र उपाय है।
0: जी जी जी, जान लेना चाहिए कि जो फाइलेरिया से बचाव की गोली इस उन्मूलन अभियान में खिलाई जाती है उसका जरूर सेवन करें। और जी बताइए
1: आकांक्षा जी, जैसे कि मैंने पहले बताया कि ये अभी जड़ से नहीं खत्म कर सकते हैं, इसका बचाव ही एकमात्र उपाय है। तो इसको, लेकिन अगर ये एक बार फाइलेरिया ये हो गया है किसी को, तो वह चिकित्सा परामर्श लेके इसके लिए हमारे पास दवाइयां उपलब्ध हैं सरकारी अस्पताल में, उनसे वो चिकित्सा उपचार लेके वह दवाइयां खा सकते हैं। साथ में ये हमारी सरकार जो है यहाँ पे हाइड्रोसिल के ऑपरेशंस भी होते हैं जिनसे कि वह दूरी दूर होता है उससे।
0: जी डॉक्टर साहब, फाइलेरिया उन्मूलन का जो अभियान चलाया जाता है हमारे प्रदेश में, हमारे दर्शकों को बताइए कि वो कब से कब तक चलाया जाता है और इसके अंतर्गत जो गोली खिलाई जाती है क्या वो किसी एक निश्चित स्थान पर खिलाई जाती है?
1: हमारा जो ये फाइलेरिया अभियान होता है, उन्मूलन अभियान होता है, इसको मास ड्रग एडमिनिस्ट्रेशन भी कहते हैं। हमारे यहाँ प्रदेश में यह दो चरणों में चलता है, एक फरवरी में और एक नवंबर में। ये दो तो हमारे खत्म हो चुके हैं लेकिन अगले वर्ष फिर से यह शुरू होगा। इसमें स्वास्थ्य कर्मी सभी ग्रामीण और शहरी इलाकों में घर घर जाकर फाइलेरिया की गोली निःशुल्क देते हैं और अपने सामने खिलाते हैं। यह एक साथ खिलाया जाता है, सार्वजनिक रूप से खिलाया जाता है, इसलिए इसका उन्मूलन के लिए यही प्रयास है।
0: जी बिल्कुल, और हमारे कार्यक्रम के माध्यम से हम चाहेंगे कि जब भी उनके घर पे उन्मूलन के लिए गोलियां खिलाने के लिए कार्यकर्ता पहुंचे वो इस गोली का सेवन जरूर करें। डॉक्टर साहब के मन में जरूर एक बात आ रही होगी कि यदि किसी को बुखार है या कोई और छोटी मोटी सीजनल परेशानियां चल रही हैं तो क्या तब भी वो इस गोली का सेवन कर सकते हैं?
1: जी, ये दो वर्ष से कम बच्चों को नहीं दिया जाता है, गर्भवती महिलाओं को नहीं दिया जाता है और अगर वह किसी गंभीर बीमारी से ग्रसित हैं तो उनको नहीं दिया जाता है। बाकी ये सभी प्रकार के व्यक्ति खाना चाहिए, सभी उम्र के व्यक्तियों को खाना चाहिए।
2: जी, मेरा प्रश्न ये है कि जो फाइलेरिया से बचाव की गोली है ये क्या फाइलेरिया ग्रसित व्यक्ति खा सकता है या स्वस्थ व्यक्ति को भी खानी चाहिए?
0: जी बताइए।
1: ये संक्रमित और असंक्रमित दोनों प्रकार के व्यक्ति खा सकते हैं और इनको साल भर में एक बार अवश्य सेवन करना चाहिए।
0: जी डॉक्टर साहब की तरफ से, ये भी हमारे कार्यक्रम की तरफ से आपको जरूर जाननी चाहिए कि यदि फाइलेरिया हो चुका है तो दवाओं के माध्यम से इसे उसी स्टेज पर रोका जा सकता है, इसलिए बचाव की खोली खानी जरूरी है आप सभी के लिए। और डॉक्टर साहब, इसी के साथ साथ हम ये भी जानना चाहेंगे कि क्या फाइलेरिया से बचाव की गोली जब भी हमें किसी को संक्रमित व्यक्ति है वो भी खा ले या सिर्फ जो स्वस्थ व्यक्ति है वही खाए, दोनों के लिए कितनी फायदेमंद है ये?
1: ये दोनों के लिए फायदेमंद है। अगर कोई संक्रमित है इससे तो वह उसी स्थान पे उसको दूरगामी प्रभावों से रोका जा सकता है, और इसको नहीं है उसको उसके बचाव के लिए ये उपाय है हमारे लिए,
0: तो दोनों को ही खानी चाहिए।
1: और अगर किसी को गंभीर बीमारी है, अगर उनको कोई भी शक है कि हम ये खाएं या ना खाएं, तो वह हमारे निकटतम स्वास्थ्य केंद्र पर जाके वो वहां पे उनके चिकित्सा उपचार ले सकते हैं और उनसे परामर्श ले सकते हैं,
0: अपने डाउट्स क्लियर कर सकते हैं
1: जी।
0: और डॉक्टर साहब,
1: जी नितिन जी, एक बार अगर आप सेवन इसका कर लीजिए तो इनके दूरगामी प्रभावों से बचा जा सकता है।
0: आज हम बात कर रहे हैं फाइलेरिया विषय पर, और हमारे साथ हैं राष्ट्रीय स्वास्थ्य मिशन की तकनीकी सलाहकार डॉक्टर सारिका सिंह जी। और डॉक्टर साहब, हम आपसे जानना चाहते हैं कि ये जो उन्मूलन का अभियान है इसमें जन सामान्य से किस तरह के सहयोग की अपेक्षा हम कर सकते हैं?
1: ये जब अभियान चलता है हम सभी यही बोलेंगे कि आप कृपया उनका सेवन अवश्य करें, जब हमारे स्वास्थ्यकर्मी उनके घर जाते हैं तो उनका सहयोग, उनमें सहयोग प्रदान करें और अपने आसपास के लोगों को भी प्रेरित करें, इसका सेवन करना बहुत आवश्यक है जिससे हम इनका उन्मूलन कर सकें
0: जी। और डॉक्टर साहब, एक चीज और बहुत जरूरी जानकारी है जो इस रिलेटेड हमारे दर्शकों को जरूर मिलनी चाहिए कि क्या फाइलेरिया रोग किसी खास वातावरण, मौसम या उम्र में ही होता है?
1: नहीं, इसके फाइलेरिया के जो कीटाणु है वह किसी उम्र या वातावरण से संबंधित नहीं है, या किसी भी समय और किसी भी मौसम में हो सकता है और किसी भी उम्र के लोगों को हो सकता है। यह विशेषता इसके जो कीटाणु हैं वह शरीर में जो रक्त प्रवाह है उसमें वह रात में 10 बजे से लेके 2 बजे तक ज्यादा परिलक्षित होते हैं।
0: अच्छा।
1: तो जब किसी का कोई भी अगर किसी को जांच करानी होती है तो वह उनका जो ब्लड का सैंपल है वह रात में ही लिया जाता है।
0: अच्छा। जी रात के 10 बजे से 2 बजे तक दबा ज्यादा
1: वह सबसे ज्यादा दिखते हैं जी।
3: और मेरा डॉक्टर साहब से ये सवाल है कि क्या फिलेरिया की कोई होम्योपैथिक दवा भी है?
0: जी बताइए।
1: इसके लिए मैं आपसे यही आग्रह करूंगी कि आप अपने निकट के चिकित्सा स्वास्थ्य केंद्र पर जाइए और वहां पे आप चिकित्सकीय सलाह लीजिए
0: जी।
4: श्रोताओं, आज के इस विशेष कार्यक्रम में हमने फाइलेरिया रोग के बारे में महत्वपूर्ण जानकारी को प्राप्त किया। श्रोताओं, हमने जाना है फाइलेरिया एक गंभीर बीमारी है, इसे हल्के में नहीं लेना चाहिए। हमें हमारे नज़दीकी स्वास्थ्य केंद्र पर जाकर इसके बारे में संपूर्ण जानकारी प्राप्त करना चाहिए और इसकी गोली को अवश्य खाना चाहिए। तो श्रोताओं, आज के इस विशेष कार्यक्रम में बस इतना ही। सुनते रहिए रेडियो टंट्या भील 90.8 FM झाबुआ की आवाज़ पर।
5: बीमारियों पर कम करेंगे खर्चा, हम करेंगे सेहत और स्वास्थ्य पर चर्चा।
6: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 FM। आपरो रेडियो आपरी बातें।
4: नमस्कार किसान भाइयों, तमु हामलेरिया झाबुआ नो पहलो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज। तो किसान भाइयों, हूँ से आरजे राकेश अने रोजनी जेम तमारी वसमा आज फिर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से। तो किसान भाइयों, आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपु वात करवाना से सब्जी वर्गी खेती ना बारा मा, जिनो बेल लागे जैसे कि वेलो निकले एने आपु की सकी, जैसे गलका से, टिंडा नी खेती से, करेला नी खेती, तरबूज, कोहला, एवी दरेक प्रकार नी खेती ना बारा मा आज आपु वात करूं। अन ये बदी वातियो आपुन वताड़े भाई कमता डामोर। कमता डामोर जी हमने मारी खाते स्टूडियो मा मौजूद छे। तो कमता भाई आवो अने आपड़ा झाबुआ जिला ना किसान भाइयों ने सब्जी वर्गी खेती ना बारा मा जानकारी वताड़ो।
7: तो किसान साथियों, हूँ कमता डामोर। आज खेतीवाड़ी कार्यक्रम ना अंतर्गत कारेला, टिंडा अने गिलकी नी फसल ना बारा मा जानकारी हामळावी रहेशे। तो किसान भाइयों, सब्जी नी खेती एक घणी असल खेती से अने आज हूँ तमने वेल वाली फसल कारेला, टिंडा अने गिलकी ना बारा मा जानकारी हमलावी रो। तो किसान भाइयों, हमारा देश मा कारेला नी खेती काफी समय थी थाती आवी रही से। इनो ग्रीष्मकालीन सब्जियों मा घणो महत्वपूर्ण स्थान से। हालांकि इना ने वर्षकालीन फसल ना रूप मा उगाड़े जाए से। पौष्टिकता अने इना औषधीय गुणों ने कारण ये काफी लोकप्रिय से। कारेला मा लोह, फास्फोरस, विटामिन अने વિટામિન સી પ્રચુર માત્રામાં પાયા જાય છે. યા મધુમેહના રોગીઓના સેવન હારું કરવાથી ઘણો લાભદાયક રહેશે. એના ફળોને સબ્જી બનાવી જાય છે અને એના નાના નાના ટુકડા કરીને ધૂપમાં હોકાડીને મેલ દિયા જાય છે, જેનો બાદમાં ભી બેમોસમ સબ્જીના રૂપમાં ભી એનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન ભાઈઓ, કરેલા હારું જલવાયુ, કરેલા હારું ગરમ અને આર્દ્ર જલવાયુની જરૂરત પડે છે. કરેલાની ખેતી હારું કરેલાના પૌધાની ખાસિયત છે કે યા અન્ય કદ્દુ વર્ગી ફસલોની અપેક્ષા જ્યાદા શીત સહન કરી શકે છે, પર અધિક વર્ષાથી ફસલમાં ઉપજ ઘટી જાય છે. અને કરેલાની ખેતી હારું ઉત્તર અને મધ્ય ભારતની જલવાયુ ઘણી અનુકૂળ માનવી ગીસે ભૂમિ. તો કિસાન ભાઈઓ, કરેલાની ખેતી વિભિન્ન પ્રકારની ભૂમિઓમાં બી કરી જાય છે, પણ ઉચિત પ્રકારનો જલધારા ક્ષમતાવાળી જીવાંશયુક્ત મિટ્ટી, દોમટ મિટ્ટી જેનો પીએચ માન 6.5 થી લગાડીને 8ની વચમાં હોય, તો તેઓ એની કરેલાની ખેતી હારું ઉત્તમ માન્ય ગીસે. ઉન્નત કિસ્મો, તો કિસાન ભાઈઓ, કરેલામાં અરકા બહાર યા કિસ્મ ખરીફ અને જાયદ બે મોસમમાં ઉગાડી જવા હારું ઉપયુક્ત છે. અરકા હરિત એની કિસ્મના ફળ મધ્યમ આકારના પાતળા લીલા સાલવાળા રહેશે અને ગુદા મોટા અને મધ્યમ કડવાપણવાળા રહેશે. યા કિસ્મ ગ્રીષ્મ અને વર્ષા ઋતુ બે ઋતુમાં ઉગાડી જઈ શકે છે. ફસલ અવધિ 120 દિનની રહેશે. ઉપજ 130 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર તક મળે છે. પૂસા મોસમી, કિસાન ભાઈઓ, યે કરેલાની ફસલ પૂસા મોસમી એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ સંસ્થાન નવી દિલ્હીને દ્વારા કર્યો ગયો છે. એના ફળ મધ્યમ આકારના લીલા રંગના રહેશે. એની કિસ્મને વર્ષાકાલીન અને ગ્રીષ્મકાલીન ફસલના રૂપમાં બી ઉગાડ્યો જાય છે. બોવણીના 55-60 દિનોમાં ફળ પહેલી તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. પ્રતિ હેક્ટર 120-150 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટરથી ઉપજ કિસાન ભાઈઓને મળે છે. પૂસા વિશેષ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મ વિકાસ ભી ભારતીય કૃષિ સંસ્થાન નવી દિલ્હી દ્વારા તૈયાર કર્યો ગયો છે અને એના કિસ્મના બીજના 55 દિનની બાદમાં ફળ આવવા લાગે અને એની કિસ્મના ફળ મધ્યમ લાંબા મોટા અને ચમકીલા હરા રંગના રહેશે. યા કિસ્મ સબ્જી બનાવવા અને હુકાડીન ઉપયોગ કરવા અને અચાર બનાવવા હારું ઉપયુક્ત રહેશે. પ્રતિ હેક્ટર તક 80-100 ક્વિન્ટલ તક ઉપજ મળે છે. અને હાઉ બીજી કિસ્મ છે કરેલાની કોયમટૂર લોગ. તો કિસાન ભાઈઓ, એની કિસ્મના પોદા જ્યાદા ફળ આલવાવાળા રહેશે અને ફળ 40-45 સેન્ટીમીટર લીલા રંગના રહેશે. પ્રતિ હેક્ટર 80-100 ક્વિન્ટલ તક યા ઉપજ આલે છે. કલ્યાણપુર 12 માસ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મનો વિકાસ ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વવિદ્યાલયને દ્વારા કર્યો છે. એની કિસ્મના ફળ આકર્ષક અને ગહેરા હરા રંગના રહેશે. એની ગરમી વર્ષા અને બેહે ઋતુમાં ઉગાડી જઈ શકે છે, અર્થાત કિસ્મ વરેભર તક ઉત્પાદન આલે છે, પણ એની ઉપજ 60-65 ક્વિન્ટલ તક પ્રતિ એકડ રહેશે. હિસાર કલેક્શન, તો કિસાન ભાઈઓ, યે કરેલાની કિસ્મ એની કિસ્મને પંજાબ હરિયાણામાં કાફી લોકપ્રિય હાસિલ મળે છે. તાકી જલવાયુ એની ઉપજથી 35-40 ક્વિન્ટલ પ્રતિ એકર તક પ્રાપ્ત થાય છે. ઓરવાનો સમય, તો કિસાન ભાઈઓ, કરેલામાં ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ અને વર્ષાકાલીન ફસલની બુવાઈ જૂન જુલાઈમાં કરી જાય છે. બીજની માત્રા, તો કિસાન ભાઈઓ, એક હેક્ટર હારું 5-6 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહેશે અને એક સ્થાન છે 2-3 બીજ 2.5 લગાડીને 5 સેન્ટીમીટરની ગહેરાઈ તક ઓરવું જોઈએ. બીજને ઓરવાથી પહેલું 24 ઘંટા તક પાણીમાં ભીગાડીને રાખવું જોઈએ. એનથી અંકુરોનો વેગો થાય છે અને અસલ બી થાય છે. બુવાઈની વિધિ, તો કિસાન ભાઈઓ, કરેલાની બુવાઈ નાળીઓમાં કરી જાય છે અને નાળીઓની આપસી દૂરી 1.5 લગાડીને 2 મીટરમાં અને પૌધાથી પૌધાની દૂરી 1 મીટર રાખવી જોઈએ. એક સ્થાન પર 2 બીજ અને 2.5 થી લગાડીને 4.0 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઇનાને ઓરવું જોઈએ. ખાતર અને ઉર્વરક. તો કિસાન ભાઈ, ગોબરનું ખાતર કમ્પોસ્ટ 250 ક્વિન્ટલ, નાઇટ્રોજન 100 કિલો, સ્ફૂર 50 કિલો અને પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટરની જરૂરત પડે છે. ખેતરની પ્રારંભિક જુતાઈમાં ગોબરનું ખાતર અને સમાનરૂપથી વખેર દેવું જોઈએ અને મિટ્ટી પલટવાવાળા હળથી જુતાઈ કરી દેવી જોઈએ. નાઇટ્રોજનની આધી માત્રા ફોસ્ફરસ પોટાશ પૂરી માત્રાની જુતાઈના ટાઈમ પર નાખ દેવી જોઈએ અને નાઇટ્રોજનનો શેષ માત્રાનો બે ભાગમાં બરાબર બે વારી 4-5 પાયડા નીકળે આવવા પર ફૂલ નીકળવાના ટાઈમ પર ટાપ ડ્રેસિંગને દ્વારા પોધાને ચારો તરફ આલવું જોઈએ. સિંચાઈ. તો કિસાન ભાઈઓ, કારેલાની સિંચાઈ મોસમ, ભૂમિની કિસ્મ આદિ પર નિર્ભર કરે છે. ગ્રીષ્મકાલીન ફસલની સિંચાઈ 4-5 દિનના અંતરમાં કરવી જોઈએ અને તોડાઈ અને એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ફળોની તોડાઈ કોમલ અવસ્થામાં કરવી જોઈએ. સાધારણતઃ બોવાઈના 60-70 દિનની બાદમાં તોડાઈ હારું યા પોદા તૈયાર થઈ જશે અને પ્રતિ હેક્ટર 100-125 ક્વિન્ટલ તક એની ઉપજ કરેલાની મળે છે. અને હાવ કિસાન ભાઈઓ, હું તમને ટીંડાના બારામાં જાણકારી સંભળાવી રહ્યો. તો કિસાન ભાઈઓ, ટીંડા કુટુરબિટેસી કુલનો સદસ્ય છે. ટીંડાને મુખ્ય રૂપથી વર્ષા ઋતુ અને ગ્રીષ્મ ઋતુમાં લગાડ્યા જાય છે. મધ્યપ્રદેશમાં એના જ્યાદાતર ગ્રીષ્મકાલીનમાં લગાડી જાય છે અને ટીંડાના ફળોનો અધિકતર સબ્જી બનાવવામાં એનો પ્રયોગ કર્યો જાય છે અને સબ્જી અન્ય સબ્જીઓની હાથે મિલાવીને બી બનાવી જાય છે. કાસા ફળોને દાળ આદિમાં નાખીને હરી સબ્જીના રૂપમાં બી ખાયા જાય છે. કિસાન ભાઈઓ, જલવાયુ. તો ટીંડા હારું એની ફસલ હારું ગરમ તર જલવાયુ અસલ રહેશે અને જ્યાદા ગરમી અને ઠંડ જલવાયુ ઉપયુક્ત નહીં રહેશે અને સમ તાપમાન અંકુરણ વેલવાળી વૃદ્ધિ હારું અસલ રહેશે. પૂન ફલનના સમય પર ઉચ્ચ તાપમાનને બી સહન કરી લેશે. બીજુના અંકુરણ હારું ફરવરી માર્ચનો મોસમ અસલ રહેશે. ભૂમિ. તો કિસાન ભાઈઓ, ટીંડા હારું નદીને કિનારે બલવાર દોમટ મિટ્ટી યા કછારી મિટ્ટીમાં બેલની બળવાર અસલ થાય છે અને ઉન્નત કિસ્મો ટીંડાની ઘણીઓ કમ કિસ્મો ઉપલબ્ધ છે. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ જ્યાદા ઉપજ આલવાવાળી છે અને 45-50 દિનમાં બુવાઈની બાદમાં તૈયાર થઈ જાય છે. ફળ હળકા રંગના, લીલા રંગના અને મધ્યમ આકારના રહેશે. બીકાનેરી ગ્રીન ટીંડા. તો કિસાન ભાઈઓ, એની કિસ્મના ફળોનો આકાર મોટો રહેશે, તો કે ગહેરા અને હરા રંગના અને 60 દિનમાં બુવાઈની બાદમાં અહીંયા તૈયાર થઈ જશે. લુધિયાના S48. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ જ્યાદા ફસલ આલવાવાળી છે. ફલોનો આકાર મધ્યમ લીલા હરા રંગનો રહેશે અને ખેતરની તૈયારી. તો કિસાન ભાઈઓ, ટીંડાની ફસલ હારું મીઠી ઢેલા રહિત ભૂરભૂરી જમીન રહેવી જોઈએ અને એની પ્રકારથી 4-5 જુતાઈ કરવી જોઈએ. આખરીમાં ભૂમિની માં ખાતર મિલાવીને ઓરવાના યોગ્ય કરવું જોઈએ અને ખેતરની મેળ બંધી કરીને ક્યારીઓ બનાવી લેવી જોઈએ. બીજની માત્રા. તો કિસાન ભાઈઓ, 5-6 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટર બીજ આવશ્યક રહેશે અને બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, ટીંડાના બીજનો ઉપચાર હારું બીજ બોવાથી પહેલું કાર્બન ડાયોક્સાઇડ 1 ગ્રામ પ્રતિ કિલો બીજના માનથી ઉપચારિત કરવું જોઈએ. બોવાઈની વિધિ. તો કિસાન ભાઈઓ, ટીંડામાં બોવાઈનો સમય ફરવરી માર્ચ જાયદ હારું અને ખરીફની ફસલ હારું જૂનના આખરી અને જુલાઈના આખરી તક બોવાઈ કરી જાય છે અને બીજોની ગહેરાઈ 5-6 સેન્ટીમીટર રાખવી જોઈએ અને ટીંડામાં કતારથી કતારની દૂરી 1.5 થી લગાડીને 2.0 મીટર અને 20 થી 20 ની દૂરી 0.60-0.75 મીટર રાખવી જોઈએ. ખાતર અને ઉર્વરક. તો કિસાન ભાઈઓ, ખાતર ગોબરનું ખાતર કમ્પોસ્ટ 200 ક્વિન્ટલ, નત્રજન 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી નાખવાનો. સિંચાઈ. તો કિસાન ભાઈઓ, ટીંડાની ફસલની પહેલી સિંચાઈ બોવાઈના 15-20 દિનની બાદમાં આવશ્યક છે. જાયદ કી ફસલની સિંચાઈ 6-7 દિનના અંતરમાં કરવી જોઈએ અને ખરીફની ફસલની વર્ષા ની થવા પર કરવી જોઈએ. નિંદાઈ અને ગુડાઈ. તો કિસાન ભાઈઓ, ખરપતવાર નિયંત્રણ જરૂરી છે. જ્યાં તક ખરપતવાર બળવા લાગે તે નિંદાઈ ગુડાઈ આવશ્યક રૂપથી કરવી જોઈએ. એનમાં વેલાની બળવાર અસલ થાય છે અને કીડા અને બીમારીઓનો પ્રકોપ ફસલ પર કમ થાય છે. પોદાને પાતળી લાકડીનો સહારો આલો જઈ વેલાને સડાવીને તારથી બાંધીને ઉપર ચડાવી દેવો જોઈએ, તાકી ફલ જ્યાદા લાગી શકે. કેમકી સડેલી વેલા ઉપર ખુલ્લી હવા બી મળે છે, તેનથી બળોતરી બી અસલ થાય છે તુડાઈ અને એની ઉપજ. તો કિસાનભાઈઓ, ફળ તૈયાર થઈ જવા પર મુલાયમ અવસ્થામાં એને તુડાઈ કરવી જોઈએ. કડવી થવા પર બજારમાં ભાવ નહીં મળે છે અને 7-9 તુડાઈની જરૂરત પડે છે. ઔષધ ઉપજ 80-100 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર પ્રાપ્ત થાય છે. તો કિસાન ભાઈઓ, હમણે મેં તમને ટીંડાની જાણકારી બતાડી અને હાઉ વેલવાળી સબ્જી જોશે ગિલકીના બારામાં જાણકારી બતાડી રહેશે. તો કિસાન ભાઈઓ, ગિલકી કુકુરબિટેસી કુલનો સદસ્ય છે અને ફળોમાં મુખ્ય રૂપથી વિટામિન એ અને વિટામિન સી રહેશે. જલવાયુ, તો કિસાન ભાઈઓ, ગરમ જલવાયુ ગિલકી ફસલ હારું અસલ રહેશે. જ્યાદા શીત સહન નહીં કરી શકે છે, એની હારું સમશીતોષ્ણ જલવાયુ રહેવી જોઈએ. બોવાઈના સમય પર 20-30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહેવો ઘણો જરૂરી છે. ભૂમિ, તો કિસાન ભાઈઓ, ગિલકી હારું એના ખેતી કઈ પ્રકારની ભૂમિમાં કરી જઈ શકે છે? પૂન બલઈ દોમટ અને દોમટ ભૂમિ હારું ઉપયુક્ત પાયગી છે. એનમાં પાણીનો નિકાસ સમુચિત હોય સપ્તો ઉત્તમ ખેતી કરી જઈ શકે છે. બીજની માત્રા અને બીજનો ઉપચાર, તો કિસાન ભાઈઓ, 3-4 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટર હારું એ ગિલકીમાં પર્યાપ્ત રહેશે. બોય તો પહેલું થાઇરમ યા કાર્બન ડાઇઝિમની 2 ગ્રામ માત્રા 1 કિલોગ્રામ બીજના ઉપચાર કરવું આવશ્યક રહેશે. ઓરવાનો સમય, તો કિસાન ભાઈઓ, ગિલકીમાં ગ્રીષ્મકાલીનમાં જનવરી ફરવરી માર્ચ, વર્ષા ઋતુમાં જૂન જુલાઈ, અંતરિહુનો કતારથી કતારની દૂરી 1.5 મીટરથી લગાડીને પોદાથી પોદાની દૂરી 1 મીટર તક રહેવી જોઈએ. તો કિસાન ભાઈઓ, ઓરવાની વિધિ, ગિલકીમાં કતારથી કતારની દૂરી 1.5 મીટર અને પોદાથી પોદાની દૂરી 1 મીટર પર થાળું બનાવે છે. જેનો આકાર 30x30x30 સેન્ટીમીટર અને લંબાઈ ચોડાઈ અને ગહેરાઈના અનુસાર ખાડા બનાવીને ગોબરનું ખાતર ઇસ્પુર અને પોટાશમાં અસલી તરત મિલાવીને ભરી દેશે. એના તૈયાર થાળામાં 3-4 બીજ નાખે છે. અંકુરણની બાદમાં 2 પોદા છોડીને અન્ય કમજોર પોદાને ઉખાડી દેવાનું. પોલિથીનની થેલીઓનો પાંદડાના દોણામાં બી બીજને પોદ તૈયાર કરીને ખેતરમાં લગાડી શકે છે. તેનથી વેગી ફસલ પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિશેષ કાર્ય, તો કિસાન ભાઈઓ, અંકુરણની બાદમાં 4-6 પત્તીઓની અવસ્થામાં ઇથ્રેન 25-30 મિલી 100 લીટર પાણીમાં મિલાવીને છિડકાવ કરવાથી માદા પુષ્પોની સંખ્યા બળે છે. ખાતર અને ઉર્વરક, તો કિસાન ભાઈઓ, ખેતરની તૈયારી કરતા સમય હડેલું કમ્પોસ્ટ યા ગોબરનું ખાતર ને 200-250 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી આખરી જુતાઈમાં મેળાવી દેવું જોઈએ. કેમ કે એની પૂર્તિના હારું 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 100 કિલોગ્રામ ફોસ્ફરસ અને 80 કિલોગ્રામ પોટાસ પ્રતિ હેક્ટરના હિસાબથી તત્વના રૂપમાં આલવાનું, અને આખરી જુતાઈ કરતા ટાઈમ પર આધી નાઇટ્રોજનની માત્રા ફોસ્ફરસની પૂરી અને પોટાશની પૂરી માત્રાને આપું ખેતરમાં મેળાઈ નાખવાનું. નિંદાઈ અને ગોળાઈ, તો કિસાન ભાઈઓ, એના હારું 15-20 દિનની બાદમાં સૌથી પહેલી નિંદાઈ ગોળાઈ કરવી જોઈએ અને આવશ્યકતા પડવા પર બીજી નિંદાઈ બી કરી લેવાની. પણ ખરપતવાર નિયંત્રણ હારું બુવાઈથી પહેલું ખેતરને બાસાલીન 48 EC 1.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી ખેતરમાં મેળવી દેવાનું. સિંચાઈ, તો કિસાન ભાઈઓ, ખરીફને ફસલમાં પાણી પડ્યા કરે છે, એની હારું સિંચાઈની આવશ્યકતા પડે. પણ ગરમીની ફસલ હારું ભૂમિના અનુસાર 5-7 દિનના અંતરાળ પર સિંચાઈ કરતું રહેવું જોઈએ. ટેકો આલવાનું, તો કિસાન ભાઈઓ, વેલો ફેલવાના ટાઈમ પર વાહડો યા બાવડાના છીકરાથી શાખાઓને ફેલાવીને એનાને ગાળ દેવાના. તેનમાં વેલા અસલ તરથી બને છે. તોડાઈ અને ઉપજ, તો કિસાન ભાઈઓ, ફળ લાગવા પર તોડાઈ વેગી કરવી જોઈએ, નહીં તો ફળ ગડ્ઢા થઈ જશે અને બજારમાં ભાવ બી કમ મળે છે. કિસ્મેના અનુસાર ઉત્પાદન 110 થી 130 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે, જેથી અસલ ઉપજ થાય છે. તો કિસાન ભાઈઓ, મેં તમને હમણે કરેલા, ટીંડા અને ગિલકીના બારામાં જાણકારી સાંભળાવી.
4: તો કિસાન ભાઈઓ, હાવ લઈ આપું 2 મિનિટનો બ્રેક અને સાંભળીએ આપણા ઝાબવા જિલ્લામાં બહુતાય દેખી રહેવા વાળી ભીલ જનજાતિ જો વિવાહમાં ગાવે ત્યું મજાનું અને સરસ ગીત. એત્રે તમુ કઈ થા જાજો મતી સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર રેડિયો ટંટિયા ભીલ 90.8 FM, તમારા રેડિયો સાથી RJ રાકેશ નિહાત.

0: किसान भाइयों, ब्रेक ना बाद एक वक्त फिर देखी स्वागत से तमारो रेडियो टंट्याभिल 90.8 एफएम झाबवानी आवाज पर। किसान भाइयों हूं से आरजे राकेश अने आज आपू हमली रासे कार्यक्रम खेतीवाड़ी मा सब्जी वर्गी खेती ना बारा मा। तो सालो कमता भाई आपड़ा कार्यक्रम ने आगे बढ़ाओ अने आपड़ा झाबवा जिला ना किसान भाइयों ने बताड़ो सब्जी वर्गी खेती ना बारा मा जानकारी।
1: तो किसान साथियों हूं कमता डामोर, आज खेतीवाड़ी कार्यक्रम ना अंतर्गत किसान भाइयों ने वेल वाली फल जो कि कद्दू खीरा अने तरबूज नी खेती ना बारा मा जानकारी हमलावीरो से। तो किसान भाइयों कद्दू गरीबों नो लोकप्रिय सब्जी से अने इनी खेती पूरा भारत मा करी जाय से। कासा फल सब्जी ना रूप मा उपयोग कर्या जाय से अने पाकेला फलों ने सब्जी जेम अने कुछ मिठाईओ भी बनायो जाय से। पाकेला कद्दू पीला रंग ना रहेशे अने इनमा केरोटीन नी मात्रा भी पाई जाय से। इना फूल ने भी रोज पकाड़ी खाते खाए से। इनो उत्पादन असम, पश्चिम बंगाल, तमिलनाडु, कर्नाटक, मध्य प्रदेश, बिहार, उड़ीसा अने उत्तर प्रदेश में मुख्य रूप थी करी जाय से। जलवायु कितो किसान भाइयों कद्दू हारू गर्म जलवायु नी जरूरत पड़े से अने कद्दू नी खेती हारू शीतोष्ण एवं समशीतोष्ण जलवायु उपयुक्त रहेशे। इने हारू 18-30 डिग्री सेंटीग्रेड तापक्रम नु रहेवू जरूरी से। इनथी गरम तर बेहे मौसम में भी उगाड़े जाए से। भूमि तो किसान भाइयों कद्दू हारू इनाने हर प्रकार की भूमि में उगाड़े जाए सके से। पुन उचित जल निकाल सिवाली दोमट मिट्टी सबथी असल रहे से। जहाँ 5.5 थी लगाड़ी ने 6.8 तक पीएच तक नी जमीन में उगाड़े जाए सके से। हालांकि मध्यम अम्लीय में भी इनान उगाड़े जाए से। खेतर नी तैयारी तो किसान भाइयों कद्दू हारू खेतर नी तैयारी पहली जुताई मिट्टी पलटवा वाला हल थी करवी जोई। इने बाद में 2-3 जुताई कल्टीवेटर करीने आखरी जुताई में पाटो सलाड़ीने इना ने खेतर ने भूर भूरू कर लेव जोई। उन्नत किस्मियों तो किसान भाइयों कद्दू में पूषा विश्वास या किस्म भारतीय कृषि अनुसंधान नई दिल्ली ने द्वारा तैयार करी गई से अने इना वसंत अने ग्रीष्म बेह ऋतु में इना उगाड़े जाई सके से। इना फल मध्यम आकार ना रहेशे अने गुदा सुनहरो पीलो रंग नो रहेशे अने बुवाई था पहलू लगभग 115 अने 120 टन बाद मायू पाकिन तैयार थाई जैसे अने इनी उपज 400 कुंटल तक प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों अर्का चंदन कद्दूनी ये किस्म फल मध्यम आकारना 1.5 थी लगाड़ने 3.5 किलोग्राम भार नाया गोल अने बेहे सीरानो छिलको लीला रंगनो हल्का लीला रंगनो रहेशे। गुदा सुनहरा अने चमकीला रंगनी रहेशे अने बुवाई ना लगभग 120 दिनोमां पाकिन तैयार थई जशे अने इनाने 325 क्विंटल तक इनी पैदावार प्राप्त थाय छे। तो किसान भाइयों कद्दूमां अर्का सूर्यमुखी या किस्म फल नाना आकारना अने गोल तीना पर भूरा धब्बानी धारियो पायो जाय छे। गुद्दो चमत्कारी नारंगी रंगनो रहेशे अने बुवाईना शोधन बाद फसल तैयार थाय जशे अने या किस्म फल मक्खीनी निरोधी रहेशे। प्रति हेक्टर 250-300 क्विंटल तक इनी उपज मळी जाय छे अने अन्य किस्मो जेवी रीते कोयमटूर 1, कोयमटूर 2 अने पूसा विकास पूसा हाइब्रिड 1। तो किसान भाइयों बीजनी मात्रा सामान्यतः 7-8 किलोग्राम बीज प्रति हेक्टर बुवाई करवा पर लागे से अने बीज संशोधन 2 ग्राम केपटान प्रति लीटर पानी में मिलावीने बीज ने 3-4 घंटा भीगाड़ीने शीगला में हुकाड़ी इनी बोवाई करवी जोईए। तो किसान भाइयों सामान्यतः 7-8 किलोग्राम बीज प्रति हेक्टर बोवाई करवामां लागे से। बीज शोधन ना 2 ग्राम केपटान प्रति लीटर पानी में मिलावीने बीज ने 3-4 घंटा पानी में भीगाड़ीने शीगला हुकाड़ीने बोवाई करवी जोईए। बुवाईनी विधि तो किसान भाइयों इनी बुवाईना बे मौसम में करी जाय से अने पहलो गर्मियों में जायद की बुवाई फरवरी थी मार्च तक इनी बुवाई करी जाय से। बीजी बुवाई बरसात ना खरीब या बुवाई जून थी जुलाई तक करी जाय से अने बुवाई हारू खेतर नी तैयारी ने बाद में 45-50 सेंटीमीटर सोड़ी अने 25-30 सेंटीमीटर ऊंडी नाली थी नाली जो मीटर 3-4 मीटर नी दूरी पर उगमना थी बुडमना नी दिशा मा तैयार करीने नाली मा 60-75 सेंटीमीटर ना पौधा थी पौधा नी दूरी पर बुवाई करवी जोईए। तो किसान भाइयों कद्दू मा खातर अने उर्वरक गोबर नु खातर कम्पोस्ट 250 क्विंटल નાઇટ્રોજન 100 કિલો, સ્ફૂર 60 કિલો અને પોટાશ 40 કિલો પ્રતિ હેક્ટરના દરથી નાખવું જોઈએ. નત્રજનની આધી માત્રા ફોસ્ફરસ અને પોટાશની પૂરી માત્રા ખેતરની તૈયારીના ટાઈમ પર. નત્રજનની આધી માત્રા બે ભાગોમાં ટાપ ડ્રેસિંગમાં આલવી જોઈએ. પહેલી વારી 2-3 યા 3-4 પાયડા પોધા પર આવા પર અને બીજી વાર ફૂલ આવા પર નત્રજન આલવું જોઈએ. સિંચાઈ, તો કિસાન ભાઈઓ, જાયદ કદ્દુની ખેતી હારું પ્રત્યેક હપ્તામાં સિંચાઈની જરૂરત પડે છે, પણ ખરીફ અર્થાત વરસાદના હારું ઇના હારું સિંચાઈની આવશ્યકતા નહીં પડે છે. પાણી ની પડવા પર ભી એની આવશ્યકતાની સિંચાઈ જબ કરવીની જરૂરત પડે તો એની સિંચાઈ કરવી જોઈએ અને એના કદ્દુની નિંદાઈ અને ગોળાઈ. તો કિસાન ભાઈઓ, બોવાઈના 20-25 દિનને બાદમાં પહેલી નિંદાઈ અને ગોળાઈ કરવી જોઈએ અને ખેતરને સાફ સુથરા રાખવું જોઈએ. 3 બીમારીઓનો બી પ્રકોપ કમ થાય છે અને 2-3 નિંદાઈ ગોળાઈ કરવી ઘણી જરૂરી રહેશે અને ખરપતવાર ઉગતા હિ એના રસાયણનો પ્રયોગ ભી કરવો જોઈએ. બોવાઈના 1-2 દિનને અંદર અર્થાત ખરપતવાર જમાવતી પહેલું પેન્ડીમિથિલિનની 3.5 લિટર માત્રાને 1000 લિટર પાણીમાં ઘોળ બનાવીને પ્રતિ હેક્ટર છિડકાવ કરવો જોઈએ. 3 ખરપતવારોનો જમાવ ભી નહીં થઈ શકે. કીટ અને રોગ પ્રબંધન, કિસાન ભાઈઓ, કદ્દુમાં પ્રમુખ કીટ કદ્દુનો લાલ કીડો. એના કીટને પ્રોઢ નારંગી લાલ રંગના રહેશે. પોધા પર 2 પાયડા નીકળવા પર અને કીટના પ્રકોપ શરૂ થાય છે અને યા કીટ પાયડાને ફૂલોને ખાઈ જાય છે. એના કીટની સુંડી જમીનને અંદર પોધામાં જેડ્યુને કાપે છે. રોકથામ, તો કિસાન ભાઈઓ, ક્લોરોપાયરીફાસની 2 મિલી માત્રાને 1 લિટર પાણીમાં ઘોળ બનાવી છિડકાવ કરવાનો. ફળમખી, તો કિસાન ભાઈઓ, એના કીટને મખોડાને લાલ હારા રંગના રહેશે અને એના માથા ઉપર કાળા રંગના અને સફેદ રંગના ધબ્બા રહેશે. મખોડાના વક્ષ પીળા રંગની ધારીઓ રહેશે અને યા મખોડા પ્રવેશ કરીને યા મખી વિશેષ રૂપથી ખરીફ વાળી ફસલમાં જ્યાદા હાનિ પહોંચાડે છે. રોકથામ હારું મેથાલિન 50 EC નો 1 મિલી માત્રાને 1 ગ્રામ શીરા યા 1 લિટર પાણીથી ઘોળ બનાવી છિડકાવ કરવાનો. ચેમ્પા, તો કિસાન ભાઈઓ, યા હરા રંગના નાના નાના કીટ રહેશે, ત્યાંથી પોધાને વિભિન્ન ભાગોને સૂહીને હાનિ પહોંચાડે છે. રોકથામ, તો કિસાન ભાઈઓ, ડાયમિથુએટ 30 EC ની 1.5 મિલી માત્રા 1 લિટર પાણીમાં ઘોળ બનાવી છિડકાવ કરવાનો. પ્રમુખ રોગ અને પ્રબંધન, તો કિસાન ભાઈઓ, ચૂર્ણી ફફુંદી પાવડરી મિડિલ્યુ. તો કિસાન ભાઈઓ, યો રોગ એરિસાઇફી સિરોરે સીરમ સિકોરે નામક ફફૂંદને કારણ થાય છે. પાયડા અને થોડ પર ધોળા રંગના દરદરા અને ગોળ આકારના જાળી હરકા ધબ્બા દેખાઈ દેશે અને બાદમાં આકારમાં મોટા થઈ જાય અને કથાઈ રંગના બની જાય છે. પૂરા પાયડા પીળા પડીને બાદમાં હૂકી જાય છે અને પોધાની બળવાર ભી રોકાઈ જાય છે. તો કિસાન ભાઈઓ, એની રોકથામ હારું ડાયનોકેપની 1 મિલી માત્રાને 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાનો. મૃદે મિલ ફફુંદી ડાઉની મિડલ્યુ. તો કિસાન ભાઈઓ, યા ક્યુબેન્સિસ નામક ફફુંદના કારણ થાય છે. રોગી પાયડાને નીચલી સતહ પર કોણ આકારના ધબ્બા બની જાય છે અને ત્યાં ઉપરથા પીળા અને રાતા રંગના રહેશે. રોકથામ, તો કિસાન ભાઈઓ, ડાયથેન M45ની 2-3 ગ્રામ માત્રાની 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાનો. મોઝેક, તો કિસાન ભાઈઓ, યા વિષાણુ કદ્દુમાં થાવાળા રોગ. એના રોગના પાયડાની બળવા રોકાઈ જાય છે અને ત્યાં કોકડાઈ જાય છે અને ફળ બનતા હિ એની ઉપજ ફળ બનવાથી એની ઉપજમાં બી કમી આવે છે અને યા ચેમ્પાને દ્વારા ફેલે છે. રોકથામ, તો કિસાન ભાઈઓ, રોગરોધી કિસ્મે લગાડવાની અને રોગી પોધાને ઉખાડીને બાળ દેવાનો યા જમીનમાં દબાડ દેવાનો. તીસરો જો પ્રકોપ થાય છે કદ્દુમાં મઉનો નિયંત્રણ. તો કિસાન ભાઈઓ, ઇનાન બી એનો ઇલાજ કરવાનો અને તુડાઈ અને કદ્દુની એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ફળોની તુડાઈ બજારમાં માંગના આધાર પર નિર્ભર કરે છે. આમતોર પર ઓરવાના 75-90 દિન બાદમાં લીલા ફળ તુડાઈ હારું તૈયાર થઈ જાય છે અને ફળને કંઈના બી તેજ ચાકુ યા અલગ કરવું જોઈએ તાકી પ્રતિ હેક્ટર એની જો ઉપજ હોય 250-300 ક્વિન્ટલ તક કિસાન ભાઈ મળે છે. અને હા, હું કિસાન ભાઈને ખીરાના બારામાં જાણકારી હમણાવી રહ્યો છે. તો કિસાન ભાઈઓ, એની ખેતી પૂરા ભારતના હગલા ભાગોમાં કરી જાય છે, પણ યા ફસલ અધિકતર સલાદ અને સબ્જી હારું એના પ્રયોગમાં લાવી જાય છે. ખીરાની ફસલ વસંત અને ગ્રીષ્મ ઋતુમાં બોઈ જાય છે. એના ફસલના ફળોના અધિકતર હલકા ભોજનના રૂપમાં ઇસ્તેમાલ કરે છે. તીનથી પાણીની માત્રા જ્યાદા રહેશે. ખીરા સ્વાસ્થ્ય હારું લાભપ્રદ રહેશે અને ખીરાના સેવનથી પાચન ક્રિયા બી ઠીક રહેશે. ખીરાના સેવનથી મનુષ્યના શરીરને પાણીની પૂર્તિ થાય છે અને એના પ્રયોગથી પોષક તત્વોમાં ભી પૂર્તિ થાય છે. એના પ્રકારથી ખીરાના અંદર નિમ્ન પોષક તત્વો પાયા જાય છે, જેવી રીતે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ખનિજ પદાર્થ, ક્લોરીન, ફોસ્ફરસ, વિટામિન સી અને અન્ય કાર્બોહાઇડ્રેટ્સ. તો કિસાન ભાઈઓ, ખીરા હરું જલવાયુ, ખીરા ગરમ જલવાયુનો પોદો છે યા ટાડી યા પાલો સહન નહીં કરી શકે છે અને જ્યાં વાતાવરણની આર્દ્રતા કમ હોય, સૂર્યનો પ્રકાશ પર્યાપ્ત માત્રામાં હોય, ત્યાં ખીરાની ખેતી અસલ પ્રકારથી કરી જાય છે. 18-20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વેલ્યુવાળી બળવાર અને ઉપજ સારું ઘણી ઉત્તમ રહેશે. ભૂમિ, તો કિસાન ભાઈઓ, ખીરાની ફસલ લગભગ હર પ્રકારની ભૂમિમાં પેદા કરી જઈ શકે છે, પણ એના સૌથી ઉત્તમ બલી દોમટ ભૂમિ રહેશે. સફળ ફસલ ઉત્પાદન હારું જળ નિકાસવાળી કઈની બી ભૂમિ ઉચિત પ્રબંધન હારું જરૂરી રહેશે. જમીનનો પીએચ માન 5.5 થી લગાડીને 6.5 તક એના ખીરાની ફસલ હારું અનુકૂળ માન્ય ગયશે. ખીરાની અધિક પેદાવાર હારું જળ નિકાસીનો ઉચિત પ્રબંધન કરવો જોઈએ. પેનસેટ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મ ખીરાની ઉપજ દેવાવાળી જ્યાદા ઉપજ આવે છે અને બે મોસમમાં એ ઉગાડી જાય છે. ફળોની તોડાઈ બુવાઈના 60 દિનની બાદમાં થવા લાગી જાય છે અને ખીરા ફળોનો રંગ હારો નાના આકારના અને શીરા ગોળ રહેશે અને એની કિસ્મનો પર બીમારીનો પ્રકોપ બી નહીં થાય છે. જાપાની લોંગ ગ્રીન, તો કિસાન ભાઈઓ, યા કિસ્મ સૌથી શીઘ્ર વેગી તૈયાર થાય છે અને 45 દિનોમાં ખાવા લાયક થઈ જાય છે અને ફળોનો રંગ હળકો ધોળો અને હળકો લીલા આકારમાં 25-35 સેન્ટીમીટર લાંબા રહેશે અને ગુદા હલકા લીલા રંગના અને ખાવામાં રવાદાર અને સ્વાદિષ્ટ રહેશે. પેદાવાર બી અધિક મળે છે અને સ્ટ્રીટ 8. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ વેગી પાકવાળી તૈયાર થવાવાળી છે અને ગુદા હળકા ધોળા અને ફળ મધ્યમ આકારના અને લાંબા રહેશે. પાતળા ખુદા લીલા રંગના ફળ રહેશે. અન્ય કિસ્મો, તો કિસાન ભાઈઓ, ખીરામાં પૂસા સંયોગ, શંકર, પાઇનસેટ, શીતલ, કલ્યાણપુર, હરા, લંબી, હિમાંગી. તો કિસાન ભાઈઓ, ખીરા હારું ખેતરની તૈયારી, ખેતરની ફસલની તૈયારી હારું કોઈ બી ખાસ તૈયારી નહીં કરવી પડે છે અને કેમ કે એમાં ભૂમિની કિસ્મને ઉપર નિર્ભર કરે છે. ભલે ભૂમિ હારું જ્યાદા જુતાઈ ની જરૂરત નહીં પડે છે, એની હારું 2-3 જુતાઈ કરવી જોઈએ અને પાટો સલાડીને ક્યારીઓ બનાવી લેવી જોઈએ. ભારી ભૂમિ તૈયાર કરવા હારું અધિક જુતાઈની જરૂરત પડે છે. બીજની માત્રા અને બીજનો ઉપચાર, તો કિસાન ભાઈઓ, 1 હેક્ટર ખેતરની બોવાઈ હારું 80-85% અંકુરણ ક્ષમતા વાળા ખીરાના બીજ 2-5 અને 2-3.5 કિલોગ્રામ માત્રાની જરૂરત પડે છે. બીજને ઓરવાથી પહેલું 1 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ દવા પ્રતિ કિલોગ્રામ બીજની દરથી ઉપચારિત કરી લેવી જોઈએ. બોવાઈની વિધિ, તો કિસાન ભાઈઓ, ખેતર જુતાઈના 3 વારી કરીને ખેતરને ભૂરભૂરું કરી લેવું જોઈએ. અસલ પ્રકારથી ખેતરમાં 1.5 થી લગાડીને 2 મીટરની દૂરી પર 50 સેન્ટીમીટર સોડી નાળીઓ બનાવી દેવી જોઈએ. નાળીઓના બે કિનારા પર 60 સેન્ટીમીટરની દૂરી પર થાળું બનાવીને બીજની બોવાઈ કરે છે. 1 થાળામાં 2 યા 3 બીજ ઓરે છે અને બીજ જમવા પર પ્રત્યેક થાળામાં 1 પોદો ઉખાડીને બાકી પોદાને રાખ લેવાના. મેદાની ક્ષેત્રોમાં બોવાઈનો સમય ખરીફની ફસલમાં, તો કિસાન ભાઈઓ, જાયદની ફસલ 15 ફરવરીથી 15 માર્ચ તક અને 15 જૂનથી 15 જુલાઈ તક, પહાડી ક્ષેત્રોમાં બોવાઈનો સમય માર્ચથી જૂન તક. તો કિસાન ભાઈઓ, ખીરાની આગેથી ફસલ લેવા હારું બીજ ખુદું ખેતરમાં નહીં ઓરવાનું અને પ્લાસ્ટિકની થેલીઓમાં તીનાને 1.1/3 ભાગ પર હડેલા ગોબરનો ખાતર મિલાવીને ભર દેવાનું. એની બાદમાં ઉપચારિત બીજોને એની થેલીઓમાં ઓરવાનું અને ઝારાથી એનાને પાણી હાલવાનું. થેલીઓમાં જમેલા પૌધાને થેલીઓને નીકાળીને મીટી સહિત એના જમીન પર સ્થાનાંતરિત કરી શકીએ. ખાતર અને ઉર્વરક, તો કિસાન ભાઈઓ, ખેતરની તૈયારી કરતા સમય પર 20-25 ટન ગોબરનું હડેલું ખાતર કમ્પોસ્ટ બુવાઈના 1 મહિના તો પહેલું પ્રતિ હેક્ટરના દરથી ખેતરમાં મિલાવી દેવાનું. એના અતિરિક્ત તત્વના રૂપમાં 60 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ, 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરના દરથી નાખવાનું. નાઇટ્રોજનની આધી માત્રા ફોસ્ફરસ અને પોટાશની પૂરી માત્રા બુવાઈના સમય પર નાખવાનું. વસેલું નાઇટ્રોજનની માત્રા બુવાઈના 30-45 દિનની બાદમાં બરાબર પોદાની જેડીની પાસમાં થાળામાં નાખવાનું. ખાતર નાખતા સમયમાં ખેતરમાં પર્યાપ્ત નમી રહેવી જોઈએ, અન્યથા ખાતરની મીટીમાં મિલાવીને પાણી હાથે ફેરી દેવું જોઈએ. નિંદાઈ અને ગુડાઈ. તો કિસાન ભાઈઓ, અસલ પેદાવાર લેવા હારું ફસલને ખરપતવારથી મુક્ત રાખવી જોઈએ અને એના હારું સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરતું રહેવું જોઈએ. મીટીમાં વાયુ સંચાર સમુચિત રહેવો જોઈએ. ખરપતવારને દ્વારા, રોગો અને કીટોને દ્વારા ફસલોને નુકસાન થવાથી એના ડર રહેશે. તેને હારું સિંચાઈની આવશ્યકતા અધિક જાયત ખરીફ અને બે ફસલ હારું કરવી જોઈએ, અર્થાત ભૂમિમાં નમી બનેલી રહેવી જોઈએ. ગ્રીષ્મકાલીનની ફસલ હારું 5-6 દિનની બાદમાં સિંચાઈ કરતું રહેવું જોઈએ. વર્ષામાં વર્ષાના આધાર પર પાણી આલવું જોઈએ. પહેલી સિંચાઈ બો ઓરવાના 10-15 દિનની બાદમાં કરવી જોઈએ અને તોડાઈ અને એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ખીરાની તોડાઈ અધિકતર ફળોના આકાર અને બજારની માંગ પર નિર્ભર કરે છે. ફળોનો આગે તો તોડીને બજારમાં અધિક મૂલ મળે છે અને ફળોને જ્યાદા પાકવા પર બી પહેલું એના તોડ લેવું જોઈએ. કાચા ફળોને બજારમાં ભેજવા હારું જ્યાદા મૂલ મળે છે અને એના પ્રકારથી 3-4 દિનની બાદમાં એની તોડાઈ કરતું રહેવું જોઈએ. ખીરાની ફસલની મુખ્ય ઉપજ સહી દેખભાળ હારું આપણે 100-120 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક એની પેદાવાર પ્રાપ્ત થઈ જશે. જબકિ ખરીફની ફસલમાં પેદાવારમાં 140-160 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર તક થાય છે. તો કિસાન ભાઈઓ, હાવ હું તમને તરબૂજની ખેતીના બારામાં જાણકારી સંભળાવી રહ્યો છું. તો કિસાન ભાઈઓ, તરબૂજ એક કુકર વિટેસી પરિવારનો ગરમીનો યા ગરમીનો સબ્જીનો એક ફળ રહેશે, તો કે ગરમીમાં પેદા કર્યો જાય છે. યા ફસલ ઉત્તરી ભારતના ભાગોમાં જ્યાદા પેદાવાર આલે છે. મુખ્ય રૂપથી કાચા ફળ જીનમાં બીજ કમ અને ગુદા ભી પ્રયોગમાં લાયો જાય છે. તરબૂજની ફસલ તરાઈ અને ગંગા યમુનાના ક્ષેત્રોમાં જ્યાદા પેદા કર્યા જાય છે. તરબૂજ એક ગરમીનો મુખ્ય ફળ છે, તો કે મઈ જૂનની તેજ ધૂપ લૂમાં લૂને દૂર કરવા હારું ઘણો લાભદાયક છે. ફળ ગરમીમાં જ્યાદા સ્વાદિષ્ટ રહેશે અને ફળોનો સેવન સ્વાસ્થ્ય હારું ઘણો લાભકારી રહેશે. તરબૂજમાં પોષક તત્વો ભી રહેશે. તેનાથી ક્લોરીઝ, મેગ્નેશિયમ, સલ્ફર લોહા, ઓક્ઝોલિક અમ્લ અને પોટાશની જ્યાદા માત્રા રહેશે અને પાણી ભી જ્યાદા માત્રામાં પાયો જશે. જલવાયુ. તો કિસાન ભાઈઓ, તરબૂજ હારું અધિક તાપમાન વાળી જલવાયુ સબતો અસલ રહેશે. બીજોનો અંકુરણ હારું 22-25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સબતો અસલ રહેશે. એની સફળ ખેતી હારું 28-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સબતો અસલ માન્યો ગયો. પકાડવા હારું ઉચ્ચ તાપમાન લાભકારી રહેશે અને નમી વાળી જલવાયુમાં પાયડામાં બીમારી આવવા લાગે છે. ભૂમિ. તો કિસાન ભાઈઓ, તરબૂજની ખેતી હારું નદીઓને કિનારે કચ્છારી જમીનમાં કરી જાય છે. મેદાની ક્ષેત્રોમાં ઉચ્ચ જળ નિકાસી વાળી અને રેતીલી દોમટ ભૂમિ એના હારું સૌથી ઉત્તમ રહેશે. જીનો પીએચ માન 6.5 થી લગાડીને 7.0 તક ઉપયુક્ત રહેશે. ઉન્નત કિસ્મો. તો કિસાન ભાઈઓ, તરબૂજમાં ભૂગર બેબી એની કિસ્મના ફળ 4-5 કિલો ભાર વાળા ગહેરા રંગના રહેશે. ગુદા રંગ ગહેરો લાલ, અધિક મીઠો અને મહીન સંરચના વાળો રહેશે. ફળ બોવાઈના 85-90 દિનની બાદમાં તોડાઈ લાયક થઈ જાય છે અને એની કિસ્મની જો ઓસત હે 200-250 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર થાય છે. પૂસા બેદાના. તો કિસાન ભાઈઓ, એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ અનુસંધાન નવી દિલ્હીને દ્વારા કર્યો ગયો છે અને યા બીજ રહિત કિસ્મ છે. ગુદા ગુલાબી રંગનો, અધિકતર રસદાર અને મીઠો રહેશે. યા કિસ્મ 105 દિનોમાં પાકીને તૈયાર થઈ જશે. અરકા જ્યોતિ. તો કિસાન ભાઈઓ, એની કિસ્મનો વિકાસ ભારતીય બાગવાની અનુસંધાન બેંગ્લોરે કર્યો છે અને ફળ ગોળ આકારના અને 6-8 કિલોગ્રામ ભારવાળા રહેશે. ગુદા ચમકીલા લાલ રંગના રહેશે અને એની કિસ્મના ફળોનો ભંડારણ ક્ષમતા બી જ્યાદા રહેશે. પ્રતિ હેક્ટર 300-350 ક્વિન્ટલ તક પેદાવાર આલ દેશે. પાદક નિયંત્રણનો પ્રયોગ. તો કિસાન ભાઈ, ઝેર પોદો 3-4 પાયડા વાળો થઈ જાય, 13-ઇથરેલ 250 PPM નો ઘોળ બનાવીને એના પર છિડકાવ કરવાથી ઉપજમાં બઢોતરી થાય છે. તોડાઈ અને ઉપજ. તો કિસાન ભાઈઓ, તરબૂજની તોડાઈ પાકવાની અવસ્થા પર કરવી જોઈએ. જેના ફળ પર સૂત સૂકી જાય અને ઉંગળીઓના થપથપાવા પર થપથપની આવાજ ફળમાં લાગે તો તરબૂજ પાકીને તૈયાર થઈ ગયો છે. તરબૂજની પેદાવાર કિસ્મોના અનુસાર અલગ અલગ રહેશે. साधारणतः तरबूज की औसतन पैदावार 350 से 500 क्विंटल तक प्रति हेक्टर रहे। तो किसान भाई मैं तमने हमने तरबूज की जानकारी हमलावी एंड एवी जानकारी हमलवार तमो हमलता जरूर रेडियो टंटा भी 90.8 FM छावानी आवाज।
0: तो सालो किसान भाईओ हाव हजू लई एक नानो ब्रेक अने हमली आपड़ा झाबा जिला में बहुताई देखी रहवा वाली भील जनजाति जे दिवाली अने दहरा में जो घोर अने गरबा रमे एवं घणु मजानु अने सरस गीत हमली अने पाचा आवहुं आपड़ा कार्यक्रम खेतीवाड़ी में एतरे तमु कई था जाजो मती हमलता रेजो रेडियो टंट्या भील 90.8 FM झाबवानी आवाज तमारा हतवार RJ राकेश निहात।

0: તો કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, જાતા જાતા આપો સાંભળીએ હાવ ડિસેમ્બર મહિનામાં આપણા પાલતુ પશુ જેસે ગાય, બેલ અને ભેંસ અને બકરીમાં જો અંત પરજીવી રોગ લાગે એના બારામાં કઈની કઈની વાતોની આપણને સાવધાની રાખવી પડે અને જો વાત આપણને જાણવી પડે તે વાત આપું જાણીએ. તો સાલો કમતા ભાઈ આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને આપણા પશુપાલનમાં કઈની કઈની વાતોની જો સાવધાનીયા રાખવી જોઈએ અને જો વાત જરૂરી છે તે વતાડો.
1: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોરા ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને પશુઓમાં અંત પરજીવી અને તેના નિદાનના બારામાં જાણકારી સંભળાવવા જઈ રહ્યો છે. તો કિસાન ભાઈઓ, પશુના શરીરમાં ભીતરી ભાગોમાં જેવી રીતે પેટ, આંતરા, યકૃત, ફેફડા અને રક્ત આદિ ભાગોમાં રહેવાવાળા પરજીવીને અંત પરજીવી કહે છે. જેવી રીતે પત્તાકૃમી, ફીતાકૃમી, ગોળકૃમી આદિ રક્ત પરજીવીમાં જેવી રીતે ટ્રિપેનોસોમા, સર્રા, બબેશિયા, પ્યાજ, મોડિયમ આદિ કહેવાય છે. તો કિસાન ભાઈઓ, અંત પરજીવી ક્રમી આપણો શક્કર વિભિન્ન અવસ્થાઓમાં પૂરો કરે છે. પત્તાક્રમી યા ફીતાક્રમી આપણો જીવન ચક્ર અધિકાંશ મધ્યપોષી પરજીવીઓમાં જીવન ચક્રની કુશ આવશ્યકતાઓ બઢાવે છે. તેની વગર પરજીવીનો જીવન ચક્ર પૂરી તરહ થવાનું સંભવ નહીં થાય છે. મધ્યપોષી પરજીવીના ઉદાહરણ જેવી રીતે ઘોંઘે છીટી, ટીડ્ડા, મછલી, કાકરોચ, સાયક્લોપ્સ, મક્ખી, અળાયા એવી રીતે છે. એની તરફથી કુછ પરજીવીનો જીવન ચક્ર હુદો પ્રત્યક્ષ રહેશે અને જેવી રીતે કઈના ગોળક્રમી યા પરજીવી પશુ શરીરના અંદર ઈંડા આલે છે અને એના ગોબરની હાથે બહાર આવે છે. યા વાતાવરણમાં ઉચિત તાપમાન, નમી અને ઓક્સિજનની ઉપસ્થિતિમાં મોટા થઈને સારો પાણીની દૂષિત કરે છે અને દૂષિત સારા પાણીના માધ્યમથી એક પશુથી બીજા પશુના સંક્રમિત કરીને પશુનો આહાર નલિકામાં પૂગીને રોગ પેદા કરે છે. તો કિસાન ભાઈઓ, પશુના શરીરમાં અનેક પ્રકારના અંત પરજીવી પાયા જાય છે. ત્યાં પશુના શરીરમાં કઈ પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે અને પશુને હાનિ પોગાડીને આંતરામાં રહેવાવાળા પરજીવી પશુની આહાર નળિકામાં પશુનો અધિકાંશ ભોજન ખુદ ખાઈ જાય છે અને પાચન ક્રિયાને ભી પ્રભાવિત કરે છે. કુછ પરજીવી પશુના વિભિન્ન અંગો અને ઉત્તકોમાં પાયા જાય છે અને ત્યાં ઉત્તકોમાં હાનિ પોગાડીને તેના કમજોર કરી નાખે છે અને કુછ પરજીવી પશુઓના ખૂનમાં પાયા જાય છે અને તેના શત્રુઓમાં રક્ત અલ્પતા પર દુર્લભતા કમજોરી લાવે છે. યા રક્ત પરજીવી આપણો જીવન ચક્ર સુહવા વાળા પરજીવી જેવી રીતે મખોડ, કિલની, જોં આદિ ના માધ્યમથી એક પશુથા બીજા પશુના શરીરમાં ફેલાશે. સમયથી ઈલાજ નહીં કરવા પાવાની સ્થિતિમાં યા પશુ બિના કારણથા મોતના મોહમાં નહી જાય છે. પરજીવી અંત પરજીવી પશુની રક્ત વાહિનીઓમાં ભી ઉગીને તેનાને રૂકાવટ પેદા કરી નાખે છે. પેશાના લક્ષણ. તો કિસાન ભાઈઓ, ભૂખ કમ લાગે, પેટમાં દર્દ થાય અને પેટ ફૂલી જાય, બદબૂદાર દસ્ત લાગે, વસવસમાં કબ્સ અને ફેર દસ્ત લાગે, કદી કદી દસ્ત લાગવાનું અને દસ્તની હાથે કીડાનું આવવાનું. તો કિસાન ભાઈઓ, મલ અને પેશાબની હાથે ખૂન આવવાનું, દાંત પસીના યા કીટકીટાવાનું યા આંખીઓમાં ગીડા આવે, નીચલા જબડાના નીચે હુજન આવી જાય, બોટમ જા પશુના પેટના આકાર ઢોલ જેવા થઈ જાય અને આખરી તહ કમજોર થઈને તેની બઢોતરીમાં ભી કામ ઉત્પાદનમાં તાકાતમાં ભી કમી લાવે છે. તો કિસાન ભાઈઓ, એવા પશુના ઉપચાર હારું બજારમાં અનેક નામોથી કૃમિનાશક દવાઈઓ મળે છે. જેવી રીતે ડિસ્ટોડિન, બોલસ, હેક્સાનાઇટ, પ્રોડક્ટ, ડિવારમિન, જાનિલ, નીલરવર્ન, પાનાકુર, પાનાફુગલ આદિ. તો કિસાન ભાઈઓ, પશુપાલકોને જોવે કે એની દવાઈઓનો સેવન કરવાથી પહેલું જો દવાઈ વેચવા વાળા ને દ્વારા આલ્યા નિર્દેશના અનુસાર પહેલું ભણી લેવાનું અને આપણા મેરેનાસ પશુ ચિકિત્સા ડાક્ટરની સલાહથી આપણા પશુઓને કૃમિનાશક દવાઈઓ આલવાની. પશુશાળા સાફ સુથરી, હવાદાર અને પર્યાપ્ત રોશની વાળી રહેવી જોઈએ અને હુકેલી રહેવી જોઈએ. તેનથી પરજીવીઓની અવસ્થાઓ ની પણ પીપાય. પશુશાળાના ફર્શ અને દિવાળીઓ પકી રહેવી જોઈએ અને નિયમિત રૂપથી તીહું

0: ની ધુલાઈ થતી રહેવી જોઈએ. પશુઓને આલુ જાવાળો સારો દાણા અને પાણીની સ્વચ્છતા પર પૂરું ધ્યાન દેવાનું અને પશુઓના મોટા મોટા લટિયા કાપીને તેના માલિશ કરવા અને ઉંગળાવાથી બી એના પરજીવીત્વ આપમુક્ત કરી જઈ શકે છે. તો કિસાન ભાઈઓ, ઉંગળાતા સમયે બહાય પરજીવીને હાથથી નીકાળી ખતમ કરી દેવા જોઈએ. અગર કઈના પશુને ખુજલી થઈ ગઈ હોય તો તુરંત બીજા પશુઓથી અલગ કરીને તેનો ઈલાજ કરવો જોઈએ. પશુના શરીર પર ઘાવ હોય જાણવા પર એનો ઈલાજ કરાવવો જોઈએ અને ઘાવ પર મખોડા નહીં બેઠવા જોઈએ. તેથી એની અવસ્થા આપણે એવી કરવી જોઈએ કે પશુઓના ગંદા તળાવ યા નાળીઓ યા પાણી એવી જગ્યા પીવા નહીં જવા દેવાનું. પશુઓના ચરાઈના જગાના ટાઈમ ટાઈમ પર બદલતું રહેવું જોઈએ અને નાના બછડા બછડીઓને વયસ્ક પશુ થી શેટી રાખવા જોઈએ. અને આપણો સારા ગાહ જો સારો મેલી તેની સર્વાહારું પશુઓને ઇંદારનું ધૂપ અને નીકળવાની બાદમાં લઈ જવું જોઈએ અને ધૂપ થવું પરજીવીઓના અંડા લાર્વા ખતમ થઈ જશે. પશુશાળાના ચારો તરફ કીટનાશક દવાઈયા નિયમિત રૂપથી છિડકાવ કરતો રહેવો જોઈએ અને પશુઓનો ભોજન સંતુલિત રહેવો જોઈએ. તેથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, વસા, લવણ અને વિટામિન અને પાણી ઓહે. સંતુલિત આહાર મળવા પર કીડા આસાનીથી આક્રમણ નહીં કરી પાયશે. અને અંતમાં પશુપાલકોને એ સલાહ છે કે વરેભરમાં 3 વારી પ્રત્યેક 4 માહમાં 4 મહિનાના અંતરાળમાં કૃમિનાશક ઔષધિનો ઉપયોગ જરૂર કરવાનો. કેમ કે કૃમિનાશક ઔષધિઓના લગાતાર ઉપયોગથી પરજીવીમાં અને તેને પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે એવું વૈજ્ઞાનિકનું કહેવું છે. અને એના પાસવાળા પશુ ચિકિત્સકની સલાહથી કૃમિનાશક ઔષધિનો બદલાવ કરતા રહેવાનું તાકી પરજીવોમાં તેના પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન નહીં થઈ શકે. તો કિસાન ભાઈઓ, પશુપાલકોને આખરીમાં એ સલાહ આલી જાય છે કે પરજીવી કૃમિઓનો પશુઓમાં થવું એક સાધારણ વાત છે. તેના એવી પરિસ્થિતિમાં અમારા પશુ રહેશે અને કિકમ ખાય છે, કિકમ પીવે છે અને કિકમ સરે છે અને કિકમ ગોવર કરે છે, એની પરિસ્થિતિઓમાં પરજીવીઓમાં રોકવું સંભવ નહીં થાય છે. તો પુન એના પરજીવીઓના અમારા પશુધનને કમથી કમ હાનિ થાય એની હારું પશુપાલકને જોવે કે ઉપરોક્ત વાતિઓને વિશેષ ધ્યાન રાખીને એની તરફથી પશુપાલનને આપણા પશુઓને પરજીવીથી મુક્ત રાખી શકી. તો કિસાન ભાઈઓ, આજ મેં તમને પશુઓમાં અંત પરજીવી અને તેનો નિદાનના બારામાં જાણકારી સંભળાવી છે અને એવી ઘણી એવી પશુઓની અને ખેતીવાડીની જાણકારી સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટાંટા ભીલ 90.8 FM છાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હું કમતા ડામોરને ઇજાજત આપજો અને નમસ્કાર.
1: તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી સાંભળી સબ્જી વર્ગી ખેતીના બારામાં અને જાતા જાતા આપણી વાત સાંભળી કે ડિસેમ્બર મહિનામાં પશુઓમાં જો અંત પરજીવી રોગ લાગે એનો નિદાન અને સાવધાની કેવી રીતે રાખવાની એ પણ વાત આપણી સાંભળી. તો કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા મહત્વપૂર્ણ ટોપિક લાવવાનો પ્રયાસ કરી છે. આશા પણ કરી છે કે તમે એ બધી વાતો સાંભળો અને આપણા દૈનિક જીવનમાં એનો ઉપયોગ લો અને આપણી ખેતીવાડીમાં પણ એનો મહત્વ રાખો. તો કિસાન ભાઈઓ, હાવ હું આરજે રાકેશ તમારી દેખી પણ તમુ કઈ થા જાજો મતી હામલતા રેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ, આપણો રેડિયો અને આપણી વાતો.
2: આપ સુન રહે ઝાબવા કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે.

0: सुबह है झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 FM। आपरो रेडियो आपरी बातें।
1: નમસ્કાર કિસાન ભાઈઓ, તમો હામલીરા ઝાબવાનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન ભાઈઓ, હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપુ વાત કરવાના છે સબ્જી વર્ગી ખેતીના બારામાં, જેનો બેલ લાગે જેસે કે વેલો નીકળે એને આપુ કહી શકીએ, જેસે ગલકા છે, ટીંડાની ખેતી છે, કરેલાની ખેતી, તરબૂજ, કોહળા, એવી દરેક પ્રકારની ખેતીના બારામાં આજ આપું વાત કરું. અને એ બધી વાતો આપણને બતાડે ભાઈ કમતા ડામોર. કમતા ડામોરજી હમણે મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ છે. તો કમતાભાઈ આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને સબ્જી વર્ગી ખેતીના બારામાં જાણકારી વતાડો.
2: તો કિસાન

આજે હું કમતા ડામોરા ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કારેલા, ટીંડા અને ગિલકીની ફસલના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છું. તો કિસાન ભાઈઓ, સબ્જીની ખેતી એક ઘણી અસલ ખેતી છે અને આજ હું તમને વેલવાળી ફસલ કારેલા, ટીંડા અને ગિલકીના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો. તો કિસાન ભાઈઓ, અમારા દેશમાં કારેલાની ખેતી કાફી સમયથી થતી આવી રહી છે. એનો ગ્રીષ્મકાલીન સબ્જીઓમાં ઘણો મહત્વપૂર્ણ સ્થાન છે. હાલાકી એનાને વર્ષકાલીન ફસલના રૂપમાં ઉગાડે જાય છે. પૌષ્ટિકતા અને એના ઔષધિ ગુણોને કારણ એ કાફી લોકપ્રિય છે. કારેલામાં લોહ, ફોસ્ફરસ, વિટામિન અને વિટામિન સી પ્રચુર માત્રામાં પાયા જાય છે. યા મધુમેહના રોગીઓના સેવન હારું કરવાથી ઘણો લાભદાયક રહેશે. એના ફળોને સબ્જી બનાવી જાય છે અને એના નાના નાના ટુકડા કરીને ધૂપમાં હોકાડીને મેલ દિયા જાય છે, જેનો બાદમાં ભી બેમોસમ સબ્જીના રૂપમાં ભી એનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન ભાઈઓ, કારેલા હારું જલવાયું. કારેલા હારું ગરમ અને આર્દ્ર જલવાયુની જરૂરત પડે છે. કારેલાની ખેતી હારું કારેલાના પૌધાની ખાસિયત છે કે યા અન્ય કદ્દુ વર્ગી ફસલોની અપેક્ષા જ્યાદા શીત સહન કરી શકે છે, પર અધિક વર્ષાથી ફસલમાં ઉપજ ઘટી જાય છે અને કારેલાની ખેતી હારું ઉત્તર અને મધ્ય ભારતની જલવાયુ ઘણી અનુકૂળ માની ગઈ છે. ભૂમિ, તો કિસાન ભાઈઓ, કારેલાની ખેતી વિભિન્ન પ્રકારની ભૂમિઓમાં બી કરી જાય છે, પણ ઉચિત પ્રકારનો જલધારા ક્ષમતાવાળી જીવાંશયુક્ત મિટ્ટી, દોમટ મિટ્ટી જેનો પીએચ માન 6.5 થી લગાડીને 8 ની વસમાં હોય, તો તેઓ એની કારેલાની ખેતી હારું ઉત્તમ માન્ય ગઈ છે. ઉન્નત કિસ્મો, તો કિસાન ભાઈઓ, કરેલામાં અરકા બહાર યા કિસ્મ ખરીફ અને જાયદ બે મોસમમાં ઉગાડી જવા હારું ઉપયુક્ત છે. અરકા હરિત એની કિસ્મના ફળ મધ્યમ આકારના પાતળા લીલા સાલવાળા રહેશે અને ગુદા મોટા અને મધ્યમ કડવાપનવાળા રહેશે. યા કિસ્મ ગ્રીષ્મ અને વર્ષા ઋતુ બે ઋતુમાં ઉગાડી જઈ શકે છે. ફસલ અવધિ 120 દિનની રહેશે. ઉપજ 130 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર તક મળે છે. પૂસા મોસમી, કિસાન ભાઈઓ, એ કારેલાની ફસલ પૂસા મોસમી એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ સંસ્થાન નવી દિલ્હી ને દ્વારા કર્યો ગયો છે. એના ફળ મધ્યમ આકારના લીલા રંગના રહેશે. એની કિસ્મને વર્ષાકાલીન અને ગ્રીષ્મકાલીન ફસલના રૂપમાં ભી ઉગાડ્યો જાય છે. બોવણીના 55 થી 60 દિનોમાં ફળ પહેલી તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. પ્રતિ હેક્ટર 120 થી 150 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટરથી ઉપજ કિસાન ભાઈઓને મળે છે. પૂસા વિશેષ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મ વિકાસ ભી ભારતીય કૃષિ સંસ્થાન નવી દિલ્હી દ્વારા તૈયાર કર્યો ગયો છે અને એના કિસ્મના બીજના 55 દિનની બાદમાં ફળ આવવા લાગે અને એની કિસ્મના ફળ મધ્યમ લાંબા, મોટા અને ચમકીલા હરા રંગના રહેશે. યા કિસ્મ સબ્જી બનાવવા અને હુકાડીને ઉપયોગ કરવા અને અચાર બનાવવા હારું ઉપયુક્ત રહેશે. પ્રતિ હેક્ટર તક 80 થી 100 ક્વિન્ટલ તક ઉપજ મળશે અને હાઉ બીજી કિસ્મ છે કારેલાની કોયમટૂર લોગ. તો કિસાન ભાઈઓ, એની કિસ્મના પોદા જ્યાદા ફળ આલવાવાળા રહેશે અને ફળ 40 થી 45 સેન્ટીમીટર લીલા રંગના રહેશે. પ્રતિ હેક્ટર 80 થી 100 ક્વિન્ટલ તક યા ઉપજ આલે છે. કલ્યાણપુર 12 માસ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મનો વિકાસ ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા કર્યો છે. એની કિસ્મના ફળ આકર્ષક અને ગહેરા હરા રંગના રહેશે. એની ગરમી, વર્ષા અને બે ઋતુમાં ઉગાડે જઈ શકે છે, અર્થાત કિસ્મ વરે ભરતક ઉત્પાદન આલે છે, પણ એની ઉપજ 60 થી 65 ક્વિન્ટલ તક પ્રતિ એકર રહેશે. હિસાર કલેક્શન, તો કિસાન ભાઈઓ, એ કરેલાની કિસ્મ એની કિસ્મને પંજાબ હરિયાણામાં કાફી લોકપ્રિય હાસિલ મળ્યા છે. ત્યાં કી જલવાયુ એની ઉપજથી 35 થી 40 ક્વિન્ટલ પ્રતિ એકર તક પ્રાપ્ત થાય છે.
ઓરવાનો સમય. તો કિસાન ભાઈઓ, કરેલામાં ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ અને વર્ષાકાલીન ફસલની બુવાઈ જૂન જુલાઈમાં કરી જાય છે. બીજની માત્રા. તો કિસાન ભાઈઓ, એક હેક્ટર હારું 5 થી 6 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહેશે અને એક સ્થાન છે 2 થી 3 બીજ 2.5 થી લગાડીને 5 સેન્ટીમીટરની ગહેરાઈ તક ઓરવું જોઈએ. બીજને ઓરવાથું પહેલું 24 ઘંટા તક પાણીમાં ભીગાડીને રાખવું જોઈએ. એનાથી અંકુરણ વેગો થાય છે અને અસલ બી થાય છે. બુવાઈની વિધિ. તો કિસાન ભાઈઓ, કરેલાની બુવાઈની નાળીઓમાં કરી જાય છે અને નાળીઓની આપસી દૂરી 1.5 થી લગાડીને 2 મીટરમાં અને પોતાથી પોતાની દૂરી 1 મીટર રાખવી જોઈએ. એક સ્થાન પર 2 બીજ અને 2.5 થી લગાડીને 4.0 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઇનાને ઓરવું જોઈએ. ખાતર અને ઉર્વરક. તો કિસાન ભાઈઓ, ગોબરનું ખાતર કમ્પોસ્ટ 250 ક્વિન્ટલ, નાઇટ્રોજન 100 કિલો, સ્ફૂર 50 કિલો અને પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટરની જરૂરત પડે છે. ખેતરની પ્રારંભિક જુતાઈમાં ગોબરનું ખાતર અને સમાનરૂપથી વખેર દેવું જોઈએ અને મિટ્ટી પલટવાવાળા હળથી જુતાઈ કરી દેવી જોઈએ. નાઇટ્રોજનની આધી માત્રા ફોસ્ફરસ પોટાશ પૂરી માત્રાની જુતાઈના ટાઈમ પર નાખી દેવી જોઈએ અને નાઇટ્રોજનનો શેષ માત્રાનો 2 ભાગમાં બરાબર 2 વારી 4 થી 5 પાયડા નીકળે આવવા પર ફૂલ નીકળવાના ટાઈમ પર ટાપ ડ્રેસિંગને દ્વારા પોધાને ચારો તરફ આલવું જોઈએ. સિંચાઈ. તો કિસાન ભાઈઓ, કારેલાની સિંચાઈ મોસમ, ભૂમિની કિસ્મ આદિ પર નિર્ભર કરે છે. ગ્રીષ્મકાલીન ફસલની સિંચાઈ 4 થી 5 દિનના અંતરમાં કરવી જોઈએ અને તોડાઈ અને એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ફળોની તોડાઈ કોમલ અવસ્થામાં કરવી જોઈએ. સાધારણત બુવાઈના 60 થી 70 દિનની બાદમાં તોડાઈ હારું યા પોદા તૈયાર થઈ જશે અને પ્રતિ હેક્ટર 100 થી 125 ક્વિન્ટલ તક એની ઉપજ કરેલાની મળે છે. અને હાવ કિસાન ભાઈઓ, હું તમને ટીંડાના બારામાં જાણકારી સંભળાવી રહ્યો. તો કિસાન ભાઈઓ, ટીંડા કુટુરબિટેસી કુલનો સદસ્ય છે. ટીંડાને મુખ્ય રૂપથી વર્ષા ઋતુ અને ગ્રીષ્મ ઋતુમાં લગાડ્યા જાય છે. મધ્યપ્રદેશમાં એના જ્યાદાતર ગ્રીષ્મકાલીનમાં લગાડી જાય છે અને ટીંડાના ફળોનો અધિકતર સબ્જી બનાવવામાં એનો પ્રયોગ કર્યો જાય છે અને સબ્જી અન્ય સબ્જીઓની હાથે મિલાવીને બી બનાવી જાય છે. કાચા ફળોને દાળ આદિમાં નાખીને હરી સબ્જીના રૂપમાં બી ખાય જાય છે. કિસાન ભાઈઓ, જલવાયુ. તો ટીંડા હારું એની ફસલ હારું ગરમતર જલવાયુ અસલ રહેશે અને જ્યાદા ગરમી અને ઠંડ જલવાયુ ઉપયુક્ત નહીં રહેશે અને સમતાપમાન અંકુરણ વેલવાળી વૃદ્ધિ હારું અસલ રહેશે. પૂન ફલનના સમય પર ઉચ્ચ તાપમાનને બી સહન કરી લેશે. બીજુના અંકુરણ હારું ફરવરી માર્ચનો મોસમ અસલ રહેશે. ભૂમિ. તો કિસાન ભાઈઓ, ટીંડા હારું નદીને કિનારે બલવાર દોમટ મિટ્ટી યા કછારી મિટ્ટીમાં બેલની બળવાર અસલ થાય છે અને ઉન્નત કિસ્મો ટીંડાની ઘણીઓ કમ કિસ્મો ઉપલબ્ધ છે. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ જ્યાદા ઉપજ આલવાવાળી છે અને 45 થી 50 દિનમાં બુવાઈની બાદમાં તૈયાર થઈ જાય છે. ફળ હળકા રંગના, લીલા રંગના અને મધ્યમ આકારના રહેશે. બીકાનેરી ગ્રીન ટીંડા. તો કિસાન ભાઈઓ, એની કિસ્મના ફળોનો આકાર મોટો રહેશે, તો કે ગહેરા અને હરા રંગના અને 60 દિનમાં બુવાઈની બાદમાં અહીંયા તૈયાર થઈ જશે. લુધિયાના S48. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ જ્યાદા ફસલ આલવાવાળી છે. ફળોનો આકાર મધ્યમ લીલા હરા રંગનો રહેશે અને ખેતરની તૈયારી. તો કિસાન ભાઈઓ, ટીંડાની ફસલ હારું મીઠી ઢેલા રહિત ભૂરભૂરી જમીન રહેવી જોઈએ અને એની પ્રકારથી 4 થી 5 જુતાઈ કરવી જોઈએ. આખરીમાં ભૂમિની માં ખાતર મિલાવીને ઓરવાના યોગ્ય કરવું જોઈએ અને ખેતરની મેળ બંદી કરીને ક્યારીઓ બનાવી લેવી જોઈએ. બીજની માત્રા. તો કિસાન ભાઈઓ, 5 થી 6 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટર બીજ આવશ્યક રહેશે અને બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, ટીંડાના બીજનો ઉપચાર હારું બીજ બોવાથી પહેલું કાર્બન ડાયોક્સાઇડ 1 ગ્રામ પ્રતિ કિલો બીજના માનથી ઉપચારિત કરવું જોઈએ. બોવાઈની વિધિ. તો કિસાન ભાઈઓ, ટીંડામાં બોવાઈનો સમય ફરવરી માર્ચ જાયદ હારું અને ખરીફની ફસલ હારું જૂનના આખરી અને જુલાઈના આખરી તક બોવાઈ કરી જાય છે અને બીજોની ગહેરાઈ 5 થી 6 સેન્ટીમીટર રાખવી જોઈએ અને ટીંડામાં કતારથી કતારની દૂરી 1.5 થી લગાડીને 2.0 મીટર અને 20 થી 20ની દૂરી
0.60 થી 0.75 મીટર રાખવી જોઈએ. ખાતર અને ઉર્વરક, તો કિશનભાઈ ખાતર, ગોબરનું ખાતર કમ્પોસ્ટ 200 ક્વિન્ટલ, નત્રજન 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી નાખવાનો. સિંચાઈ, તો કિશનભાઈ ટીંડાની ફસલની પહેલી સિંચાઈ બોવાઈના 15 થી 20 દિનની બાદમાં આવશ્યક છે. જાયદ કી ફસલની સિંચાઈ 6 થી 7 દિનના અંતરમાં કરવી જોઈએ અને ખરીફની ફસલની વર્ષા ની થવા પર કરવી જોઈએ. નિંદાઈ અને ગુડાઈ, તો કિશન ભાઈઓ ખરપતવાર નિયંત્રણ જરૂરી છે. જ્યાં તક ખરપતવાર બળવા લાગે તે નિંદાઈ ગુડાઈ આવશ્યક રૂપથી કરવી જોઈએ. એનમાં વેલાણની બળવાર અસલ થાય છે અને કીડા અને બીમારીઓનો પ્રકોપ ફસલ પર કમ થાય છે. પોદાને પાતળી લાકડીનો સહારો આલવો જોઈએ. વેલાને સડાવીને તારથી બાંધીને ઉપર ચડાવી દેવો જોઈએ તાકી ફલ જ્યાદા લાગી શકે. કેમકે સડેલી વેલા ઉપર ખુલ્લી હવા બી મળે છે, તેનથી બળોતરી બી અસલ થાય છે. તુડાઈ અને એની ઉપજ, તો કિશન ભાઈઓ ફળ તૈયાર થઈ જવા પર મુલાયમ અવસ્થામાં એને તુડાઈ કરવી જોઈએ. કડવી થવા પર બજારમાં ભાવ નહીં મળે છે અને 7-9 તુડાઈની જરૂરત પડે છે. ઔષધ ઉપજ 80 થી 100 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર પ્રાપ્ત થાય છે. તો કિશન ભાઈઓ હમણે મેં તમને ટીંડાની જાણકારી બતાડી અને હાવ વેલવાળી સબ્જી જોશે ગિલકીના બારામાં જાણકારી બતાડી રહેશે. તો કિશન ભાઈઓ ગિલકી કુકુરબિટેસી કુલનો સદસ્ય છે અને ફળોમાં મુખ્ય રૂપથી વિટામિન એ અને વિટામિન સી રહેશે. જલવાયુ, તો કિશન ભાઈઓ ગરમ જલવાયુ ગિલકી ફસલ હારું અસલ રહેશે. જ્યાદા શીત સહન નહીં કરી શકે છે, એની હારું સમશીતોષ્ણ જલવાયુ રહેવી જોઈએ. બોવાઈના સમય પર 20 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહેવો ઘણો જરૂરી છે. ભૂમિ, તો કિશન ભાઈઓ ગિલકી હારું એના ખેતી કઈ પ્રકારની ભૂમિમાં કરી જઈ શકે છે? પૂન બલઈ દોમટ અને દોમટ ભૂમિ હારું ઉપયુક્ત પાઈ ગઈ છે. એનમાં પાણીનો નિકાસ સમુચિત હોય સપ્તો ઉત્તમ ખેતી કરી જઈ શકે છે. બીજની માત્રા અને બીજનો ઉપચાર, તો કિશન ભાઈઓ 3 થી 4 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટર હારું એ ગિલકીમાં પર્યાપ્ત રહેશે. બોય તો પહેલું થાઇરમ યા કાર્બન ડાઇઝિમની 2 ગ્રામ માત્રા 1 કિલોગ્રામ બીજના ઉપચાર કરવું આવશ્યક રહેશે. ઓરવાનો સમય, તો કિશન ભાઈઓ ગિલકીમાં ગ્રીષ્મકાલીનમાં જનવરી ફરવરી માર્ચ, વર્ષા ઋતુમાં જૂન જુલાઈ અંતરિહુનો કતારથી કતારની દૂરી 1.5 મીટરથી લગાડીને પોદાથી પોદાની દૂરી 1 મીટર તક રહેવી જોઈએ. તો કિશન ભાઈઓ ઓરવાની વિધિ, ગિલકીમાં કતારથી કતારની દૂરી 1.5 મીટર અને પોદાથી પોદાની દૂરી 1 મીટર પર થાળું બનાવે છે. જેનો આકાર 30x30x30 સેન્ટીમીટર અને લંબાઈ ચોડાઈ અને ગહેરાઈના અનુસાર ખાડા બનાવીને ગોબરનું ખાતર ઇસ્પુર અને પોટાશમાં અસલી તરફ મિલાવીને ભરી દેશે. એના તૈયાર થાળામાં 3-4 બીજ નાખે છે. અંકુરણની બાદમાં 2 પૌધા છોડીને અન્ય કમજોર પૌધાને ઉખાડ દેવાનું. પોલિથીનની થેલીઓનો પાયડાના દોણામાં બી બીજને પૌધ તૈયાર કરીને ખેતરમાં લગાડી શકે છે. તેનથી વેગી ફસલ પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિશેષ કાર્ય, તો કિશન ભાઈઓ અંકુરણની બાદમાં 4 થી 6 પતિઓની અવસ્થામાં ઇથ્રેન 25 થી 30 મિલી 100 લીટર પાણીમાં મિલાવીને છિડકાવ કરવાથી માદા પુષ્પોની સંખ્યા બળે છે. ખાતર અને ઉર્વરક, તો કિશન ભાઈઓ ખેતરની તૈયારી કરતા સમય હડેલું કમ્પોસ્ટ યા ગોબરનું ખાતર ને 200 થી 250 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી આખરી જુતાઈમાં મેળા દેવું જોઈએ. કેમ કે એની પૂર્તિના હારું 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 100 કિલોગ્રામ ફોસ્ફરસ અને 80 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરના હિસાબથી તત્વના રૂપમાં આલવાનું અને આખરી જુતાઈ કરતા ટાઈમ પર આધી નાઇટ્રોજનની માત્રા ફોસ્ફરસની પૂરી અને પોટાશની પૂરી માત્રાને આપું ખેતરમાં મેળાઈ નાખવાનું. નિંદાઈ અને ગોળાઈ, તો કિશન ભાઈઓ એના હારું 15 થી 20 દિનની બાદમાં સૌથી પહેલી નિંદાઈ ગોળાઈ કરવી જોઈએ અને આવશ્યકતા પડવા પર બીજી નિંદાઈ બી કરી લેવાની
उन खरपतवार नियंत्रण हारू बुवाई थू पहलू

0: વેલા અસલ તરથી બણે છે, તોડાઈ અને ઉપજ. તો કિસાન ભાઈઓ, ફળ લાગવા પર તોડાઈ વેગી કરવી જોઈએ, નહીં તો ફળ ગડ્ઢા થઈ જશે અને બજારમાં ભાવ બી કમ મળશે. કિસ્મને અનુસાર ઉત્પાદન 110 થી 130 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે, જેથી અસલ ઉપજ થાય છે. તો કિસાન ભાઈઓ, મેં તમને હમણે કરેલા, ટીંડા અને ગિલકીના બારામાં જાણકારી સાંભળાવી.
1: તો કિસાન ભાઈઓ, હાવ લઈ આપું 2 મિનિટનો બ્રેક અને સાંભળીએ આપણા ઝાબવા જિલ્લામાં બહુતાય દેખી રહેવા વાળી ભીલ જનજાતિ જો વિવાહમાં ગાવે ત્યું મજાનું અને સરસ ગીત. એત્રે તમે કઈ થા જાજો મતી સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM, તમારા રેડિયો સાથી RJ રાકેશ નિહાત.

0: भूमि। तो किसान भाइयों कद्दू हारू इन्हां ने हर प्रकार की भूमि में उगाड़े जा सके से पुन उचित जल निकाल सिवाली दोमट मिट्टी सब थी असल रहे से जहाँ 5.5 थी लगाड़ी ने 6.8 तक पीएच तक नी जमीन में उगाड़े जा सके से। हालांकि मध्यम अम्लीय में भी इन्हां उगाड़े जाए से। खेतर की तैयारी, तो किसान भाइयों कद्दू हारू खेतर की तैयारी पहली जुताई मिट्टी पलटवा वाला हल थी करवी जोईए। इने बाद में 2-3 जुताई कल्टीवेटर करीने आखिरी जुताई में पाटो सलाड़ीने इना ने खेतर ने भूर भूरू कर लेव जोईए। उन्नत किस्मियों, तो किसान भाइयों कद्दू में पूषा विश्वास या किस्म भारतीय कृषि अनुसंधान नई दिल्ली ने द्वारा तैयार करी गई से अने इनान वसंत अने ग्रीष्म बे ऋतु में इनान उगाड़े जा सके से। इना फल मध्यम आकारना रहेशे अने गुदा सुनहरो पीलो रंगनो रहेशे अने बुवाई था पहलू लगभग 115 अने 120 टन बाद मायू पाकिन तैयार थाई जैसे अने इनी उपज 400 कुंटल तक प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों अर्का चंदन कद्दूनी ये किस्म फल मध्यम आकारना 1.5 थी लगाड़ने 3.5 किलोग्राम भार नाया गोल अने बेहे सीरानो छिलको लीला रंगनो हल्का लीला रंगनो रहेशे। गुदा सुनहरा अने चमकीला रंगनी रहेशे अने बुवाई ना लगभग 120 दिनोमां पाकिन तैयार थई जशे अने इनाने 325 क्विंटल तक इनी पैदावार प्राप्त थाय छे। तो किसान भाइयों कद्दूमां अर्का सूर्यमुखी या किस्म फल नाना आकारना अने गोल तीना पर भूरा धब्बानी धारियो पायो जाय छे। गुदो चमत्कारी नारंगी रंगनो रहेशे अने बुवाईना शोधन बाद फसल तैयार थाई जैसे अने या किस्म फल मक्खीनी निरोधी रहेशे। प्रति हेक्टर 250-300 क्विंटल तक इनी उपज मळी जाय छे अने अन्य किस्मों जेवी रीते कोयमटूर 1 कोयमटूर 2 अने पूसा विकास पूसा हाइब्रिड 1। तो किसान भाइयों बीजनी मात्रा सामान्यतः 7-8 किलोग्राम बीज प्रति हेक्टर बुवाई करवा पर लागे से अने बीज संशोधन 2 ग्राम केपटान प्रति लीटर पानी में मिलाने बीज ने 3-4 घंटा भीगाड़ी ने शीगड़ा में उकाड़ी इनी बुवाई करवी जोईए। तो किसान भाइयों सामान्यतः 7-8 किलोग्राम बीज प्रति हेक्टर बुवाई करवा में लागे से। बीज शोधन ना 2 ग्राम केपटान प्रति लीटर पानी में मिलाने बीज ने 3-4 घंटा पानी में भीगाड़ी ने शीगड़ा उकाड़ी बुवाई करवी जोईए। बुवाईनी विधि, तो किसान भाइयों इनी बुवाईना बे मौसम में करी जाय से अने पहलो गर्मियों में जायद की बुवाई फरवरी थी मार्च तक इनी बुवाई करी जाय से। बीजी बुवाई बरसात ना खरीफ या बुवाई जून थी जुलाई तक करी जाय से अने बुवाई हारू खेतर नी तैयारी ने बाद में 45-50 सेंटीमीटर सोड़ी अने 25-30 सेंटीमीटर ऊंडी नाली थी नाली जो मीटर 3-4 मीटर नी दूरी पर उगमना थी बुडमना नी दिशा में तैयार करीने नाली में 60-75 सेंटीमीटर ना पौधा थी पौधा नी दूरी पर बुवाई करवी जोईए। तो किसान भाइयों कद्दू में खातर अने उर्वरक गोबर नु खातर कम्पोस्ट 250 क्विंटल नाइट्रोजन 100 किलो स्पोर 60 किलो अने पोटास 40 किलो प्रति हेक्टर ना दर थी नाखवू जोईए। नत्रजन नी आधी मात्रा फॉस्फोरस अने पोटास नी पूरी मात्रा खेतर नी तैयारी ना टाइम पर नत्रजन नी आधी मात्रा बे भागो मा टॉप ड्रेसिंग मा आलवी जोईए। पहली बारी 2-3 या 3-4 पायडा पौधा पर आवा पर अने बीजी बार फूल आवा पर नत्रजन आलवू जोईए। सिंचाई, तो किसान भाइयों जायद कद्दू नी खेती हारू प्रत्येक हफ्ता मा सिंचाई नी जरूरत पड़े से पुन खरीब अर्थात बरसात ना हारू इना हारू सिंचाई नी आवश्यकता नहीं पड़े से। पानी नी पड़वा पर भी इनी आवश्यकता नी सिंचाई जब करवी नी जरूरत पड़े तो इनी सिंचाई करवी जोईए अने इना कद्दू नी निंदाई अने गुड़ाई। तो किसान भाइयों बुवाई ना 20-25 दिन बाद मा पहली निंदाई अने गुड़ाई करवी जोईए अने खेतर ने साफ सुथरा राखवू जोईए। 3-3 बीमारियों भी प्रकोप कम थाय से अने 2-3 निंदाई गुड़ाई करवी घणी जरूरी रहेशे अने खरपतवार उगता ही इना रसायन नो प्रयोग भी करवो जोईए। बुवाई ना 1-2 दिन ने अंदर अर्थात खरपतवार जमावती पहलू पेंडी मिथिलिन नी 3.5 लीटर मात्रा ने 1000 लीटर पानी में घोल बनाई प्रति हेक्टर छिड़काव करवो जोईए। 3-3 खरपतवारों नो जमाव भी नी थई सके। कीट अने रोग प्रबंधन, किसान भाइयों कद्दू में प्रमुख कीट कद्दू नो लाल कीड़ो इना कीट ने प्रौढ़ नारंगी लाल रंग ना रहेशे। पौधा पर बे पायडा निकलवा पर अने कीट ना प्रकोप शुरू थाय छे अने या कीट પાયડા ને ફૂલો ને ખાઈ જશે, એના કીટ ની સુંડી જમીન ને અંદર પૌધામાં જેડ્યું ને કાપે છે, રોકથામ. તો કિસાન ભાઈઓ, ક્લોરોપાયરીફાસ ની 2 મિલી માત્રા ને 1 લિટર પાણીમાં ઘોળ બનાવી છિડકાવ કરવાનો. ફળમખી, તો કિસાન ભાઈઓ, એના કીટ ને મખોડા ને લાલ હારા રંગના રહેશે અને એના માથા ઉપર કાળા રંગના અને સફેદ રંગના ધબ્બા રહેશે. મખોડાના વક્ષ પીળા રંગની ધારીઓ રહેશે અને યા મખોડા પ્રવેશ કરીને યા મખી વિશેષ રૂપથી ખરીફ વાળી ફસલમાં જ્યાદા હાનિ પહોંચાડે છે. રોકથામ હારું મેથાલીન 50 EC નો 1 મિલી માત્રા ને 1 ગ્રામ શીરા યા 1 લિટર પાણીથી ઘોળ બનાવી છિડકાવ કરવાનો. ચેમ્પા, તો કિસાન ભાઈઓ, યા હરા રંગના નાના નાના કીટ રહેશે, ત્યાંથી પૌધાને વિભિન્ન ભાગોને સૂંઘીને હાનિ પહોંચાડે છે. રોકથામ, તો કિસાન ભાઈઓ, ડાયમિથુએટ 30 EC ની 1.5 મિલી માત્રા 1 લિટર પાણીમાં ઘોળ બનાવી છિડકાવ કરવાનો. પ્રમુખ રોગ અને પ્રબંધન, તો કિસાન ભાઈઓ, ચૂર્ણી ફફુંદી પાવડરી મિડિલ્યુ. તો કિસાન ભાઈઓ, યો રોગ એરિસાઇફી સિરોરે સીરમ સિકોરે નામક ફફૂંદને કારણ થાય છે. પાયડા અને થોડ પર ધોળા રંગના દરદરા અને ગોળ આકારના જાળી હરકા ધબ્બા દેખાઈ દેશે અને બાદમાં આકારમાં મોટા થઈ જાય અને કથાઈ રંગના બની જાય છે. પૂરા પાયડા પીળા પડીને બાદમાં હૂકી જાય છે અને પૌધાની બળવાર ભી રોકાઈ જાય છે. તો કિસાન ભાઈઓ, એની રોકથામ હારું ડાયનોકેપની 1 મિલી માત્રાને 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાનો. મૃદે મિલ ફફુંદી ડાઉની મિડલ્યુ. તો કિસાન ભાઈઓ, યા ક્યુબેન્સિસ નામક ફફુંદના કારણ થાય છે. રોગી પાયડાને નીચલી સતહ પર કોણ આકારના ધબ્બા બની જાય છે અને ત્યાં ઉપરથા પીળા અને રાતા રંગના રહેશે. રોકથામ, તો કિસાન ભાઈઓ, ડાયથેન M45ની 2-3 ગ્રામ માત્રાની 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાનો. મોઝેક, તો કિસાન ભાઈઓ, યા વિષાણુ કદ્દુમાં થાવાળા રોગ. એના રોગના પાયડાની બળવાર રોકાઈ જાય છે અને ત્યાં ઓકળાઈ જાય છે અને ફળ બનતા હિ એની ઉપજ ફળ બનવાથી એની ઉપજમાં બી કમી આવે છે અને યા ચેમ્પાને દ્વારા ફેલે છે. રોકથામ, તો કિસાન ભાઈઓ, રોગરોધી કિસ્મે લગાડવાની અને રોગી પૌધાને ઉખાડીને બાળ દેવાનો યા જમીનમાં દબાડ દેવાનો. તીસરો જો પ્રકોપ થાય છે કદ્દુમાં મઉનો નિયંત્રણ. તો કિસાન ભાઈઓ, ઇનાન બી એનો ઇલાજ કરવાનો અને તુડાઈ અને કદ્દુની એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ફળોની તુડાઈ બજારમાં માંગના આધાર પર નિર્ભર કરે છે. આમતોર પર ઓરવાના 75 થી 90 દિન બાદમાં લીલા ફળ તુડાઈ હારું તૈયાર થઈ જાય છે અને ફળને કંઈના બી તેજ ચાકુ યા અલગ કરવું જોઈએ, તાકી પ્રતિ હેક્ટર એની જો ઉપજ હોય 250 થી 300 ક્વિન્ટલ તક કિસાન ભાઈ મળે છે. અને હા, હું કિસાન ભાઈને ખીરાના બારામાં જાણકારી હમણાવી રહ્યો છે. તો કિસાન ભાઈઓ, એની ખેતી પૂરા ભારતના હગલા ભાગોમાં કરી જાય છે, પણ યા ફસલ અધિકતર સલાદ અને સબ્જી હારું એના પ્રયોગમાં લાવી જાય છે. ખીરાની ફસલ વસંત અને ગ્રીષ્મ ઋતુમાં બોઈ જાય છે. એના ફસલના ફળોના અધિકતર હલકા ભોજનના રૂપમાં ઇસ્તેમાલ કરે છે. તીનથી પાણીની માત્રા જ્યાદા રહેશે. ખીરા સ્વાસ્થ્ય હારું લાભપ્રદ રહેશે અને ખીરાના સેવનથી પાચન ક્રિયા બી ઠીક રહેશે. ખીરાના સેવનથી મનુષ્યના શરીરને પાણીની પૂર્તિ થાય છે અને એના પ્રયોગથી પોષક તત્વોમાં બી પૂર્તિ થાય છે. એના પ્રકારથી ખીરાના અંદર નિમ્ન પોષક તત્વ પાયા જાય છે, જેવી રીતે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ખનિજ પદાર્થ, ક્લોરીન, ફોસ્ફરસ, વિટામિન સી અને અન્ય કાર્બોહાઇડ્રેટ્સ. તો કિસાન ભાઈઓ, ખીરા હારું જલવાયુ. ખીરા ગરમ જલવાયુનો પોદો છે યા ડાડી યા પાલો સહન નહીં કરી શકે છે અને જ્યાં વાતાવરણની આર્દ્રતા કમ હોય, સૂર્યનો પ્રકાશ પર્યાપ્ત માત્રામાં હોય, ત્યાં ખીરાની ખેતી અસલ પ્રકારથી કરી જાય છે. 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વેલ્યુવાળી બળવાર અને ઉપજ હારું ઘણી ઉત્તમ રહેશે. ભૂમિ, તો કિસાન ભાઈઓ, ખીરાની ફસલ લગભગ હર પ્રકારની ભૂમિમાં પેદા કરી જઈ શકે છે, પણ એના સૌથી ઉત્તમ બલી દોમટ ભૂમિ રહેશે. સફળ ફસલ ઉત્પાદન હારું જળ નિકાસવાળી કંઈની બી ભૂમિ ઉચિત પ્રબંધન હારું જરૂરી રહેશે. જમીનનો પીએચ માન 5.5 થી લગાડીને 6.5 તક એના ખીરાની ફસલ હારું અનુકૂળ માન્ય ગયશે. ખીરાની અધિક પેદાવાર હારું જળ નિકાસીનો ઉચિત પ્રબંધન કરવો જોઈએ. પેનસેટ, તો કિસાન ભાઈઓ, યા કિસ્મ ખીરાની ઉપજ દેવાવાળી જ્યાદા ઉપજ આલે છે અને 2 મોસમમાં એ ઉગાડી જાય છે. ફળોની તોડાઈ બુવાઈના 60 દિનની બાદમાં થવા લાગી જાય છે અને ખીરા ફળોનો રંગ હારો નાના આકારના અને શીરા ગોળ રહેશે અને એની કિસ્મનો પર બીમારીનો પ્રકોપ બી નહીં થાય છે. જાપાની લોંગ ગ્રીન, તો કિસાન ભાઈઓ, યા કેસમાં સૌથી શીઘ્ર વેગી તૈયાર થાય છે અને 45 દિનોમાં ખાવા લાયક થઈ જાય છે અને ફળોનો રંગ હળકો ધોળો અને હળકો લીલા આકારમાં 25 થી 35 સેન્ટીમીટર લાંબા રહેશે અને ગુદા હલકા લીલા રંગના અને ખાવામાં રવાદાર અને સ્વાદિષ્ટ રહેશે. પેદાવાર બી અધિક મળશે અને સ્ટ્રીટ 8. તો કિસાન ભાઈઓ, યા કિસ્મ વેગી પાકવાળી તૈયાર થવાવાળી છે અને ગુદા હળકા ધોળા અને ફળ મધ્યમ આકારના અને લાંબા રહેશે. પાતળા ખુદા લીલા રંગના ફળ રહેશે. અન્ય કિસ્મો, તો કિસાન ભાઈઓ, ખીરામાં પૂસા સંયોગ શંકર, પાઇનસેટ, શીતલ, કલ્યાણપુર, હરા લંબી, હિમાંગી. તો કિસાન ભાઈઓ, ખીરા હારું ખેતરની તૈયારી, ખેતરની ફસલની તૈયારી હારું કોઈ બી ખાસ તૈયારી નહીં કરવી પડે છે અને કેમ કે એમાં ભૂમિની કિસ્મને ઉપર નિર્ભર કરે છે. ભલે ભૂમિ હારું જ્યાદા જુતાઈની જરૂરત નહીં પડે છે, એની હારું 2 થી 3 જુતાઈ કરવી જોઈએ અને પાટો સલાડીને ક્યારીઓ બનાવી લેવી જોઈએ. ભારી ભૂમિ તૈયાર કરવા હારું અધિક જુતાઈની જરૂરત પડે છે. બીજની માત્રા અને બીજનો ઉપચાર, તો કિસાન ભાઈઓ, 1 હેક્ટર ખેતરની બોવાઈ હારું 80 થી 85% અંકુરણ ક્ષમતા વાળા ખીરાના બીજ 2 થી 5 અને 2-3.5 કિલોગ્રામ માત્રાની જરૂરત પડે છે. બીજને ઓરવાથી પહેલું 1 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ દવા પ્રતિ કિલોગ્રામ બીજની દરથી ઉપચારિત કરી લેવી જોઈએ. બોવાઈની વિધિ, તો કિસાન ભાઈઓ, ખેતર જુતાઈના 3 વારી કરીને ખેતરને ભૂરભૂરું કરી લેવું જોઈએ. અસલ પ્રકારથી ખેતરમાં 1.5 થી લગાડીને 2 મીટરની દૂરી પર 50 સેન્ટીમીટર સોડી નાળીઓ બનાવી દેવી જોઈએ. નાળીઓના બે કિનારા પર 60 સેન્ટીમીટરની દૂરી પર થાળું બનાવીને બીજની બોવાઈ કરે છે. 1 થાળામાં 2 યા 3 બીજ ઓરે છે અને બીજ જમવા પર પ્રત્યેક થાળામાં 1 પોદો ઉખાડીને બાકી પોદાને રાખ લેવાના. મેદાની ક્ષેત્રોમાં બોવાઈનો સમય ખરીફની ફસલમાં, તો કિસાન ભાઈઓ, જાયદની ફસલ 15 ફરવરીથી 15 માર્ચ તક અને 15 જૂનથી 15 જુલાઈ તક. પહાડી ક્ષેત્રોમાં બોવાઈનો સમય માર્ચથી જૂન તક. તો કિસાન ભાઈઓ, ખીરાની આગેથી ફસલ લેવા હારું બીજ ખુદું ખેતરમાં નહીં ઓરવાનું અને પ્લાસ્ટિકની થેલીઓમાં તીનાને 1.1/3 ભાગ પર હડેલા ગોબરનું ખાતર મિલાવીને ભર દેવાનું. એની બાદમાં ઉપચારિત બીજોને એની થેલીઓમાં ઓરવાનું અને ઝારાથી એનાને પાણી હાલવાનું. થેલીઓમાં જમેલા પૌધાને થેલીઓને નીકાળીને મીટી સહિત એના જમીન પર સ્થળાંતરિત કરી શકીએ. ખાતર અને ઉર્વરક, તો કિસાન ભાઈઓ, ખેતરની તૈયારી કરતા સમય પર 20 થી 25 ટન ગોબરનું હડેલું ખાતર કમ્પોસ્ટ બુવાઈના 1 મહિના તો પહેલું પ્રતિ હેક્ટરના દરથી ખેતરમાં મિલાવી દેવાનું. એના અતિરિક્ત તત્વના રૂપમાં 60 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ, 50 કિલોગ્રામ પોટાસ પ્રતિ હેક્ટરના દરથી નાખવાનું. નાઇટ્રોજનની આધી માત્રા ફોસ્ફરસ અને પોટાસની પૂરી માત્રા બુવાઈના સમય પર નાખવાનું. વસેલું નાઇટ્રોજનની માત્રા બુવાઈના 30 થી 45 દિનની બાદમાં બરાબર પોધાની જેડીની પાસમાં થાળામાં નાખવાનું. ખાતર નાખતા સમયમાં ખેતરમાં પર્યાપ્ત નમી રહેવી જોઈએ, અન્યથા ખાતરની મીટીમાં મિલાવીને પાણી હાથે ફેરી દેવું જોઈએ. નિંદાઈ અને ગુડાઈ, તો કિસાન ભાઈઓ, અસલ પેદાવાર લેવા હારું ફસલને ખરપતવારથી મુક્ત રાખવી જોઈએ અને એના હારું સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરતું રહેવું જોઈએ. મીટીમાં વાયુ સંચાર સમુચિત રહેવો જોઈએ. ખરપતવારને દ્વારા રોગો અને કીટોને દ્વારા ફસલોને નુકસાન થવાથી એના ડર રહેશે. તેની હારું સિંચાઈની આવશ્યકતા અધિક જાયદ ખરીફ અને બે ફસલ હારું કરવી જોઈએ, અર્થાત ભૂમિમાં નમી બનેલી રહેવી જોઈએ. ગ્રીષ્મકાલીનની ફસલ હારું 5 થી 6 દિનની બાદમાં સિંચાઈ કરતું રહેવું જોઈએ. વર્ષામાં વર્ષાના આધાર પર પાણી આલવું જોઈએ. પહેલી સિંચાઈ બો ઓરવાના 10 થી 15 દિનની બાદમાં કરવી જોઈએ અને તોડાઈ અને એની ઉપજ. તો કિસાન ભાઈઓ, ખીરાની તોડાઈ અધિકતર ફળોના આકાર અને બજારની માંગ પર નિર્ભર કરે છે. ફળોનો આગે તો તોડીને બજારમાં અધિક મૂલ મળે છે અને ફળોને જ્યાદા પાકવા પર બી પહેલું એના તોડ લેવું જોઈએ. કાચા ફળોને બજારમાં ભેજવા હારું જ્યાદા મૂલ મળે છે અને એના પ્રકારથી 3 થી 4 દિનની બાદમાં એની તોડાઈ કરતું રહેવું જોઈએ. ખીરાની ફસલની મુખ્ય ઉપજ સહી દેખભાળ હારું આપણે 100 થી 120 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક એની પેદાવાર પ્રાપ્ત થઈ જશે. જબકી ખરીફની ફસલમાં પેદાવારમાં 140 થી 160 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર તક થાય છે. તો કિસાન ભાઈઓ, હાવ હું તમને તરબૂજની ખેતીના બારામાં જાણકારી સંભળાવી રહ્યો છું. તો કિસાન ભાઈઓ, તરબૂજ એક કુકર વિટેસી પરિવારનો ગરમીનો યા ગરમીનો સબ્જીનો એક ફળ રહેશે, જો કે ગરમીમાં પેદા કર્યો જાય છે. यह फसल उत्तरी भारत में भागो में ज्यादा पैदावार आले से मुख्य रूप से खासा फल जिन में बीज कम अने गुदा भी प्रयोग में लाया जाए से तरबूज की फसल तराई अने गंगा यमुना ना क्षेत्रों में ज्यादा पैदा करे जाए से तरबूज एक गर्मी नो मुख्य फल से क्योंकि मई जून नी तेज धूप लू मा लू ने दूर मुख्य फल से क्योंकि मई जून नी तेज धूप लू मा लू ने दूर करवा हारू घणो लाभदायक से फल गर्मी में ज्यादा स्वादिष्ट रहेशे अने फळों नो सेवन स्वास्थ्य हारू घणो लाभकारी रहेशे तरबूज मा पोषक तत्व भी रहेशे दिन थी क्लोरीज मेग्नीशियम सल्फर लोहा ऑक्सोलिक अम्ल अने पोटाश नी ज्यादा मात्रा रहेशे अने पानी भी ज्यादा मात्रा मा पायो जायशे जलवायु तो किसान भाईयो तरबूज हारू अधिक तापमान वाली जलवायु सबथो असल रहेशे बीजो नो अंकुरण हारू 22 थी 25 डिग्री सेंटीग्रेड तापमान सबथो असल रहेशे इनी सफल खेती हारू 28 थी 30 डिग्री सेल्सियस तापमान सबथो असल मान्यो गेशे पकाड़वा हारू उच्च तापमान लाभकारी रहेशे अने नमी वाली जलवायु मा पायडा मा बीमारी आवा लागे छे भूमि तो किसान भाईयो तरबूज नी खेती हारू नदी ने किनारे कच्छारी जमीन मा करी जाय छे मैदानी क्षेत्रों मा उचित जल निकासी वाली अने रेतीली दोमट भूमि इना हारू सब थी उत्तम रहेशे जिनो पीएच मान 6.5 से लगाड़ीने 7.0 तक उपयुक्त रहेशे उन्नत किस्म तो किसान भाइयों तरबूज मा भूगर्भ बेबी इनी किस्म ना फल 4-5 किलो भार वाला गहरा रंग ना रहेशे गुदा रंग गहरो लाल अधिक मीठो अने महीन संरचना वालो रहेशे फल बोवाई ना 85-90 दिन ने बाद मा तोड़ाई लायक थाई जाय छे अने इनी किस्म नी जो औसत है 200-250 क्विंटल तक प्रति हेक्टर थाई छे पूसा बेदाना तो किसान भाइयों इनी किस्म नो विकास भारतीय कृषि अनुसंधान नई दिल्ली ने द्वारा करियो गये छे अने या बीज रहित किस्म से गुदा गुलाबी रंग नो अधिकतर रसदार अने मीठो रहेशे यह किस्म 105 दिनों में पाकिन तैयार थाई जैसे अर्का ज्योति तो किसान भाइयों इन्हीं किस्मनों विकास भारतीय बागवानी अनुसंधान बेंगलोर ने करियो से अने फल गोल आकारना अने 6-8 किलोग्राम भार वाला रहेशे गुदा चमकीला लाल रंगना रहेशे अने इन्हीं किस्मना फलों नो भंडारण क्षमता भी ज्यादा रहेशे प्रति हेक्टर 300-350 क्विंटल तक ये पैदावार आल देशे पादक नियंत्रण नो प्रयोग तो किसान भाई जेर पौधो 3-4 पायना वालों थाई जाए तेर इथ्रेल 250 ppm नो घोल बनावे इना पर छिड़काव करवाथी उपज में बढ़ोतरी थाय से तोड़ाई अने उपज तो किसान भाइयों तरबूज नी तोड़ाई पाकवानी अवस्था पर करवी जोईए जिना फल पर सूत सूकी जाए अने उंगलियों ना थपथपावा पर थपथप नी आवाज फल में लागे तो तरबूज पाकिन तैयार थाई गयो से तरबूज नी पैदावार किस्मों ना अनुसार अलग अलग रहे से साधारणतः तरबूज नी औसतन पैदावार 350-500 क्विंटल तक प्रति हेक्टर रहेशे तो किसान भाई मैं तमने मने तरबूज नी जानकारी हमळावी अने एवी जानकारी हमळवार तमो हमळता जरूर रेडियो टंटावी 90.8 FM छावानी आवाज
1: तो सालो किसान भाईयो हाव हजू लई एक नानो ब्रेक अने हामळी आपड़ा झाबा जिला मां बहुताई देखी रहेवा वाली भील जनजाति जे दिवाळी अने दहरा मां जो घोर अने गरबा रमे एवं घणु मजानु अने सरस गीत हामळी अने પાછા આવું આપણા કાર્યક્રમ ખેતીવાડીમાં એત્રે તમે કઈ થા જાજો મતી હમલતા રેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ તમારા હતવાર RJ રાકેશ નિહાત.

0: તો કિસાન ભાઈઓ, બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, જાતા જાતા આપોહા મળી હાવ. ડિસેમ્બર મહિનામાં આપણા પાલતુ પશુ જે છે ગાય, બેલ અને ભેંસ અને બકરીમાં જો અંત પરજીવી રોગ લાગે એના બારામાં કઈની કઈની વાતોની આપણ સાવધાની રાખવી પડે અને જો વાત આપણ જાણવી પડે તે વાત આપું જાણી. તો સાલો કમતા ભાઈ આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને આપણા પશુપાલનમાં કઈની કઈની વાતોની જો સાવધાનીયા રાખવી જોઈએ અને જો વાત જરૂરી છે તે વતાડો.
1: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોરા ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને પશુઓમાં અંત પરજીવી અને તેના નિદાનના બારામાં જાણકારી સંભળાવવા જઈ રહ્યો છે. તો કિસાન ભાઈઓ, પશુના શરીરમાં ભીતરી ભાગોમાં જેવી રીતે પેટ, આંતરા, યકૃત, ફેફડા અને રક્ત આદિ ભાગોમાં રહેવાવાળા પરજીવીને અંત પરજીવી કહે છે. જેવી રીતે પત્તાકૃમી, ફીતાકૃમી, ગોળકૃમી આદિ રક્ત પરજીવીમાં જેવી રીતે ટ્રિપેનોસોમા, સર્રા, બબેશિયા, પ્યાજ, મોડિયમ આદિ કહેવાય છે. તો કિસાન ભાઈઓ, અંત પરજીવી કૃમી આપણો શક્કર વિભિન્ન અવસ્થાઓમાં પૂરો કરે છે. પત્તાકૃમી યા ફીતાકૃમી આપણો જીવન ચક્ર અધિકાંશ મધ્યપોષી પરજીવીઓમાં જીવન ચક્રની કુછ આવશ્યકતાઓ બઢાવે છે. તેની વગર પરજીવીનો જીવન ચક્ર પૂરી તરહ થવાનું સંભવ નહીં થાય છે. મધ્યપોષી પરજીવીના ઉદાહરણ જેવી રીતે ઘોંઘે છીટી, ટીડ્ડા, મછલી, કાકરોચ, સાયક્લોપ્સ, મક્ખી, અળાયા એવી રીતે છે. એની તરફથી કુછ પરજીવીનો જીવન ચક્ર હુદો પ્રત્યક્ષ રહેશે અને જેવી રીતે કઈના ગોળકૃમી યા પરજીવી પશુ શરીરના અંદર ઈંડા આલે છે અને એના ગોબરની હાથે બહાર આવે છે. યા વાતાવરણમાં ઉચિત તાપમાન, નમી અને ઓક્સિજનની ઉપસ્થિતિમાં મોટા થઈને સારો પાણીની દૂષિત કરે છે અને દૂષિત સારા પાણીના માધ્યમથી એક પશુથી બીજા પશુના સંક્રમિત કરીને પશુનો આહાર નલિકામાં પૂગીને રોગ પેદા કરે છે. તો કિસાન ભાઈઓ, પશુના શરીરમાં અનેક પ્રકારના અંત પરજીવી પાયા જાય છે. ત્યાં પશુના શરીરમાં કઈ પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે અને પશુને હાનિ પહોંચાડીને આંતરામાં રહેવાવાળા પરજીવી પશુની આહાર નળિકામાં પશુનો અધિકાંશ ભોજન ખુદ ખાઈ જાય છે અને પાચન ક્રિયાને ભી પ્રભાવિત કરે છે. કુછ પરજીવી પશુના વિભિન્ન અંગો અને ઉત્તકોમાં પાયા જાય છે અને ત્યાં ઉત્તકોમાં હાનિ પહોંચાડીને તેના કમજોર કરી નાખે છે અને કુછ પરજીવી પશુઓના ખૂનમાં પાયા જાય છે અને તેના શત્રુઓમાં રક્ત અલ્પતા પર દુર્લભતા કમજોરી લાવે છે. યા રક્ત પરજીવી આપણો જીવન ચક્ર સુહવા વાળા પરજીવી જેવી રીતે મખોડ, કિલની, જોં આદિ ના માધ્યમથી એક પશુથા બીજા પશુના શરીરમાં ફેલે છે. સમયથી ઈલાજ ન કરવા પાવાની સ્થિતિમાં યા પશુ બિના કારણથા મોતના મોહમાં નહી જાય છે. પરજીવી અંત પરજીવી પશુની રક્તવાહિનીઓમાં ભી ઉગીને તીનાને રૂકાવટ પેદા કર નાખે છે. પેશાના લક્ષણ. તો કિસાન ભાઈઓ, ભૂખ કમ લાગે, પેટમાં દર્દ થાય અને પેટ ફૂલી જાય, બદબૂદાર દસ્ત લાગે, વસવસમાં કબ્સ અને ફેર દસ્ત લાગે, કદી કદી દસ્ત લાગવાનું અને દસ્તની હાથે કીડાનું આવવાનું. તો કિસાન ભાઈઓ, મલ અને પેશાબની હાથે ખૂન આવવાનું, દાંત પસીના યા કીટકીટાવાનું યા આંખીઓમાં ગીડા આવે, નીચલા જબડાના નીચે હુજન આવી જાય, બોટમ જા પશુના પેટના આકાર ઢોલ જેવા થઈ જાય અને આખરી તહ કમજોર થઈને તેની બઢોતરીમાં ભી કામ ઉત્પાદનમાં તાકાતમાં ભી કમી લાવે છે. તો કિસાન ભાઈઓ, એવા પશુના ઉપચાર હારું બજારમાં અનેક નામોથી કૃમિનાશક દવાઈઓ મળે છે. જેવી રીતે ડિસ્ટોડિન, બોલસ, હેક્સાનાઇટ, પ્રોડક્ટ્સ, ડિવારમિન, જાનિલ, નીલરવર્ન, પાનાકુર, પાનાફુગલ આદિ. તો કિસાન ભાઈઓ, પશુપાલકોને જોવે કે એની દવાઈઓનો સેવન કરવાથી પહેલું જો દવાઈ વેચવાવાળાને દ્વારા આલ્યા નિર્દેશના અનુસાર પહેલું ભણી લેવાનું અને આપણા મેરેનાસ પશુ ચિકિત્સા ડાક્ટરની સલાહથી આપણા પશુઓને કૃમિનાશક દવાઈઓ આલવાની. પશુશાળા સાફ સુથરી, હવાદાર અને પર્યાપ્ત રોશનીવાળી રહેવી જોઈએ અને હુકેલી રહેવી જોઈએ. તેનથી પરજીવીઓની અવસ્થાઓ ની પનપીપાય. પશુશાળાના ફર્શ અને દિવાળીઓ પકી રહેવી જોઈએ અને નિયમિત રૂપથી તીહોની ધુલાઈ થતી રહેવી જોઈએ. પશુઓને આલુ જાવવાળો સારો દાણા અને પાણીની સ્વચ્છતા પર પૂરો ધ્યાન દેવાનો અને પશુઓના મોટા મોટા લટિયા કાપીને તેના માલિશ કરવા અને ઉંગળાવાથી બી તેના પરજીવીત્વ અપમુક્ત કરી જઈ શકે છે. તો કિસાન ભાઈઓ, ઉંગળાતા સમય બહાય પરજીવીને હાથથી નીકાળી ખતમ કરી દેવા જોઈએ. અગર કઈના પશુને ખુજલી થઈ ગયો હોય તો તુરંત બીજા પશુઓથી અલગ કરીને તેનો ઇલાજ કરવો જોઈએ. પશુના શરીર પર ઘાવ હોય જાણવા પર એનો ઇલાજ કરાવવો જોઈએ અને ઘાવ પર મખોડા નહીં બેઠવા જોઈએ. તેથી એની અવસ્થા આપણે એવી કરવી જોઈએ કે પશુઓના ગંદા તળાવ યા નાળીઓ યા પાણી એવી જગ્યા પીવા નહીં જવા દેવાનું. પશુઓના ચરાઈના જગ્યાના ટાઈમ ટાઈમ પર બદલતું રહેવું જોઈએ અને નાના બછડા બછડીઓને વયસ્ક પશુ થાબી શેટી રાખવા જોઈએ. અને આપણો સારા ગાહ જો સારો મેલી તેની સર્વાહારું પશુઓને ઇંદારનું ધૂપ અને નીકળવાની બાદમાં લઈ જવું જોઈએ અને ધૂપ થવું પરજીવીઓના અંડા લાર્વા ખતમ થઈ જશે. પશુશાલાના ચારો તરફ કીટનાશક દવાઈયા નિયમિત રૂપથી છિડકાવ કરતો રહેવો જોઈએ અને પશુઓનો ભોજન સંતુલિત રહેવો જોઈએ. તેથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, વસા, લવણ અને વિટામિન અને પાણી ઓહે. સંતુલિત આહાર મળવા પર કીડા આસાનીથી આક્રમણ ન કરી પાય છે. અને અંતમાં પશુપાલકોને એ સલાહ છે કે વરેભરમાં 3 વાર પ્રત્યેક 4 માહમાં 4 મહિનાના અંતરાળમાં કૃમિનાશક ઔષધિનો ઉપયોગ જરૂર કરવાનો. કેમ કે કૃમિનાશક ઔષધિઓના લગાતાર ઉપયોગથી પરજીવીમાં અને તેને પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે એવું વૈજ્ઞાનિકનું કહેવું છે. અને એના પાસવાળા પશુ ચિકિત્સકની સલાહથી કૃમિનાશક ઔષધિનો બદલાવ કરતા રહેવાનું તાકી પરજીવોમાં તેના પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન નહીં થઈ શકે. તો કિસાન ભાઈઓ, પશુપાલકોને આખરીમાં એ સલાહ આલી જાય છે કે પરજીવી કૃમિઓનો પશુઓમાં થવું એક સાધારણ વાત છે. તેના એવી પરિસ્થિતિમાં અમારા પશુ રહેશે અને કિકમ ખાય છે, કિકમ પીવે છે અને કિકમ રહેશે અને કિકમ ગોવર કરે છે. એની પરિસ્થિતિઓમાં પરજીવીઓમાં રોકવું સંભવ નહીં થાય છે. તો પુન એના પરજીવીઓના અમારા પશુધનને કમથી કમ હાનિ થાય એની હારું પશુપાલકને જોવે કે ઉપરોક્ત વાતિઓને વિશેષ ધ્યાન રાખીને એની તરફથી પશુપાલનને આપણા પશુઓને પરજીવીથી મુક્ત રાખી શકીએ. તો કિસાન ભાઈઓ, આજ મેં તમને પશુઓમાં અંતઃ પરજીવી અને તેનો નિદાનના બારામાં જાણકારી સંભળાવી છે અને એવી ઘણી એવી પશુઓની અને ખેતીવાડીની જાણકારી સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટાંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. તો કિસાન સાથીઓ, હું કમતા ડામોરને ઇજાજત આપજો અને નમસ્કાર.
0: તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી સાંભળી સબ્જી વર્ગી ખેતીના બારામાં અને જાતા જાતા આપણી વાત સાંભળી કે ડિસેમ્બર મહિનામાં પશુઓમાં જો અંત પરજીવી રોગ લાગે એનો નિદાન અને સાવધાની કેવી રીતે રાખવાની એ પણ વાત આપણી સાંભળી. તો કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા મહત્વપૂર્ણ ટોપિક લાવવાનો પ્રયાસ કરી છે. આશા પણ કરી છે કે તમે બધી વાતો સાંભળો અને આપણા દૈનિક જીવનમાં એનો ઉપયોગ લો અને આપણી ખેતીવાડીમાં પણ એનો મહત્વ રાખો. તો કિસાન ભાઈઓ, હાવ હું આરજે રાકેશ તમારી દેખી પણ તમુ કઈ થા જાજો મતી હામલતા રેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ, આપણો રેડિયો અને આપણી વાતો.
2: આપ સુન રહે ઝાબવા કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતો.

પઢંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહીંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

જીયર્ડ બ્લેક પ્રજાતિ સૌથી જ્યાદા માત્રામાં અને ગોલ્ડન પ્રજાતિ સૌથી કમ માત્રામાં પાઈ જાય છે. નર કડકનાથનો ઓસ્તન વજન 180 થી લગાડીને 2.5 કિલો વજન તકનું રહેશે. માદા કડકનાથનો ઓસ્તન વજનના અને ઓસ્તન વજન 180 થી 2.5 કિલો તકની લગભગ રહેશે અને એનો ઓસ્તન વજન 125 થી 1.5 કિલો તક લગભગ રહેશે. માદા કડકનાથ હર વરે 110 થી 120 ઈંડા મેલે છે અને એના ઈંડા નાના મધ્યમ આકારના હલકા ભૂરા ગુલાબી રંગના અને વજનમાં 30 થી 35 ગ્રામ વજનવાળા રહેશે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાનભાઈઓ, મુરગી પાલનમાં કુક્કુટ પ્રબંધનનો મહત્વ પૂરો યોગદાન રહેશે. કડકનાથ વ્યવસાયમાં લગભગ 80% સમસ્યાઓ કુક્કુટ પ્રબંધનમાં કરીગી લાપરવાહીને કારણ પેદા થાય છે. કડકનાથ મુરગી પાલનવાળાને ઘણી એવી સાવધાનીઓને ધ્યાન રાખીને આગાડી વળવાની સલાહ આલી જાય છે કે કઈની બી કડકનાથ ફાર્મને એવા વિકટ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. એના હારું વ્યવસાયમાં કદમ રાખવાથી પહેલું પૂરો વિશ્વાસની હાથે જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ અને એની ટ્રેનિંગ બી કરી લેવી જોઈએ. બ્રુડિંગ વ્યવસ્થાની જાણકારી, કેમ કે બ્રુડિંગમાંથી પક્ષીનો ભવિષ્ય ઉત્પાદન અને લાભ હાનિ નિર્ધારિત થાય છે. કડકનાથ ચૂજામાં સહી સમય પર ટીકાકરણ કાર્યક્રમ અને કડકનાથ પક્ષીઓમાં સહી સમય પર કૃમિનાશક દવાઈઓનો પ્રયોગ કરવાનું યુ સૌથી પહેલું પ્રમુખ કામ રહેશે. કડકનાથ માસ સેવનથી લાભ. તુક્ષણ સાથીઓ, ઓરિજિનલ કડકનાથ માસમાં ભરપૂર પ્રોટીન રહેશે અને વસા એનમાં નાની બરાબર રહેશે. એની હારું એનાને હગળા ખેલાડીઓને ખાવાની સલાહ આલી જાય છે. કડકનાથ માહના સેવનથી કેવળ શરીરની બળોતરી બલકી રોગ પ્રતિરોધકતા ક્ષમતા બી એનથી બળે છે અને અનેક બીમારીઓથી એનાને ખાવાથી વસી શકે. કિસાન સાથીઓ, કડકનાથ માહની માંગ દેહને અલાવા વિદેશોમાં ઘણો જ્યાદા રહેવાને કારણ એક અસલ વ્યવસાય અને વેપાર યુવાઓ હારું ઉપલબ્ધ થાય છે. કડકનાથ હોમિયોપેથી ચિકિત્સા અને તંત્રિકા વિકારમાં વિશેષ ઔષધિનું કામ કરે છે અને આદિવાસી લોકો એનાને ખૂનથી પુરાતન અને ચિરકાલીન ગંભીર રોગોના ઇલાજ બી ઇનમાયા કરે છે. મનુષ્ય ઇનમાં ઇનથી માહનો ઉપયોગ કામ ઉત્તેજકના રૂપમાં લૈંગિક તાકાત બઢાવવા હારું ભી પ્રયોગ કરે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાન સાથીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાને દ્વારા ગામોમાં કિસાનોની હાથે વાતચીતના ટાઈમ પર જો જાણકારી કેન્દ્રના વિશેષજ્ઞોની ભેળી કરી કે એમાં કડકનાથની જ્યાદા માંગ અને કમ વૃદ્ધિ પર જ્યાદાતર મૃત્યુદર મુખ્ય રૂપથી હામી આવી છે. એની પ્રજાતિની વિકાસ અને ગતિ અવરોધ કર્યા જાય છે કે વૈજ્ઞાનિકો દ્વારા કિસાનોની હાથે વિચાર વિમર્શની બાદમાં એક સમાન વિચારધારા અને મુરગી પાલનના ઈચ્છુક કિસાનોનો એક સમૂહ શ્રી કડકનાથ સમૂહ બનાયો છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કડકનાથ પ્રજાતિના વિકાસ હારું વૈજ્ઞાનિકીને દ્વારા કડકનાથ પાલકોને આહાર પ્રબંધન, જળ પ્રબંધન, ટીકાકરણ, રોગ પ્રબંધન અને વિપણન આદિની પૂરી જાણકારી પ્રશિક્ષણ સૈદ્ધાંતિક રૂપથો વધાર્યો ગયો છે. કડકનાથ પાલનની પૂરી તકનીકી જાણકારી હામજી કરીને કિસાન સ્વેચ્છાથી હાવ એનો પાલન કરી રહેશે અને કમ લાગતની મુરગી આહારનો પ્રયોગ બી કરવા લાગ્યા છે. આદિવાસી કિસાન ભાઈ એની સમૂહથી કાફી પ્રભાવિત છે અને કડકનાથ પાલન કરીને આત્મનિર્ભર બની રહેશે. તેથી તેના ફળ સ્વરૂપ એના ગામોથી આદિવાસી ભાઈઓનો પલાયન કમ થઈ રહેશે અને એવી તરથી વેપારમાં બી એમની રૂચિ બળી રહેશે. વર્ષ 2019-20

0: 1920 में कृषि विज्ञान केंद्र झाबुआनी तरफ थी कड़कनाथ ने अजोला खवाड़ी ने इहुनो प्रभाव वैज्ञानिक ने द्वारा देखे जाई रोसे तिहुनो सकारात्मक प्रभाव देखवा मळी रोसे। कृषि विज्ञान केंद्र झाबुआ ने द्वारा आर्या परियोजना निकरा परियोजना अने प्रधानमंत्री कौशल विकास योजना ना अंतर्गत ग्रामीण युवाओं ने प्रशिक्षण आलीने तिहुन स्वावलंबी बनावानुं काम भी करी जाई रह्युं छे। हमणे परिस्थितिओ अने बजार आकलन ना आधार पर आवाळा समयमां कड़कनाथनी बजारमां मांग ज्यादातर बढ़वानी संभावना छे अने शिक्षित बेरोजगार युवाओं हारू कड़कनाथ पालनमां रोजगारनी भी अपार संभावनाओ बनी रह्यो छे। तो किसान साथियों, कड़कनाथ प्रजातिना माहनी खास खास विशेषताओ, तो माहनी रचना नमी नमी इनमें 17.5 थी लगाड़ी ने 73.5% तक रहेशे अने प्रोटीन नी जो मात्रा 21 थी लगाड़े 24% रहेशे अने वसा 1.94% तक रहेशे अने राख 1.1 थी लगाड़ी ने 2.6% तक रहेशे। ब्रॉयलर अने अन्य देशी मुर्गियों की तुलना, तो किसान साथियों विशेषताओं रहेशे इनमें प्रोटीन कड़कनाथ में 24% अने बीजी अन्य कुकड़ियों में 18 થી લગાડીને 20% અને કડકનાથમાં વસાની માત્રા 1.94 થી લગાડીને 2.6% અને અન્ય બીજી મુર્ગીઓમાં 13 થી લગાડીને 25%। લિનોલિક એસિડ, તો કિસાન સાથીઓ એ કડકનાથમાં 24% અને અન્ય બીજા કુકડીઓમાં 21%। કોલેસ્ટ્રોલની માત્રા કડકનાથમાં 59 થી લગાડીને 60 મિલીગ્રામ અને 100 ગ્રામ અને અન્ય બીજી કુકડીઓમાં 218 થી લગાડીને 12 mg અને 100 ગ્રામ તક રહેશે। તો કિસાન સાથીઓ, કડકનાથથી રોજગારનો અવસર, કડકનાથ પાલનમાં કમ નિવેશની જરૂરત પડે છે અને કઈ રાષ્ટ્રીય બેંક આપણા દેહમાં પોલ્ટ્રીના વ્યવસાય હારું લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહેશે અને કમ વ્યાજ પર કમ વ્યાજની દર પર લોન ભી ઇનાને ઉપલબ્ધ કરાવી રહેશે। જ્યાં પર કડકનાથ ચિકનની માંગ જ્યાદા હોય ત્યાં પર પ્રમોશન ભી કર્યો જઈ રહ્યો છે અને કડકનાથમાં ક્રાસ બ્રિડિંગ કરીને કમ સમયમાં જ લાભ કમાવાના તરીકાથી વસવું જોઈએ। તેમથી ના કેવલ એની પ્રજાતિને ખતરો છે બલકી આવાળા દનોમાં એની માંગ બી કાફી કમ થઈ જાય। તો કિસાન સાથીઓ, દેહના અનેક રાજ્યોથી યુવક અને કેવલ કડકનાથથી આપણી આજીવિકા સલાડી રહેશે બલકી કડકનાથ માંસને વિદેશોમાં બી સપ્લાય કરી રહેશે। અને કિસાન ભાઈઓ, કડકનાથ કુકુટ એકાઈનો વિતરણ ભી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થી તલાશ કરીને કિસાન ભાઈ એની જાણકારી પ્રાપ્ત કરી શકે। તો કિસાન સાથીઓ, કુકડા કુકડીઓની બીમારીઓથી વસાડવા હારું કુછ ઉપાય, એમાં સસ્તું પહેલું કિસાન ભાઈને સાફ સફાઈ પર પૂરો ધ્યાન દેવું જોઈએ અને સચ ઓહે પક્ષી તો સુરક્ષિત ઇન્સાન બી રહી શકે। તો કિસાન સાથીઓ, પક્ષીઓના બર્ડ ફ્લૂ અને અન્ય બીમારીઓથી વસાડી શકે, એ બીમારીઓ એક પક્ષીથી બીજા પક્ષીમાં દૂષિત પાણીથી અને તેઓના ખાનપાનથી અને તેઓના મૂત્ર પાંખડા એને જરિયેથી ઝાડુથી તેજીથી પ્રભાવિત થાય છે એના વસાડવા હારું ઉપાય। તો કિસાન સાથે દૂરી બનાવી રાખવાની એક પક્ષીને બીમાર પક્ષીઓથી અને પક્ષીઓના વાડામાં બંધ રાખવાનું, કેવલ પોલ્ટ્રી ફાર્મની દેખભાળ કરવાવાળાને એકી વ્યક્તિને તિહુકન જવું જોઈએ અને તિહુની એક ડ્રેસ બી રહેશે અને તેની ડ્રેસને કેવલ બાડામાં મહી જાય તેટલા ઘડી પહેરવી પડેશે અને તિહુનું ભોજન અને તિહુનું પાણી અને તિહુની દવાઈ આદિનો ઇંતજામ કરવાવાળો વ્યક્તિ હી તિનાને તેની ડ્રેસને પહેરીને મહી ભરાવાનું અને તિંથો ભરાવાથી પહેલો તિહુના હાથ પાંવ અને પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકળ્યા બાદમાં બી પૂરી તરહ તેની ડ્રેસને પાછી તામેલીને પૂરી તરહથી સાફ સફાઈ કરીને મેળવી જોઈએ. સાફ સફાઈનો ધ્યાન રાખવો તો કિસાન સાથીઓ વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે. એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી બચાડી જઈ શકે છે. પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનો ભોજન અને પાણી રોજ બદલવાનું. પોલ્ટ્રી ફાર્મ વાડાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવો જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ. આપણ આપોને બજારના અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેના ઓજાર મે ભી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથો સેટી રાખવાનો. કિસાન સાથીઓ બીમારીને ફેલવાથી રોકવાનો અને વસાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહણાથી ખાહણા ધોવા જોઈએ. સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની. અગર આપણું બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉધાર પર લાયા હોય, જેવી રીતે આપણી કન પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કન અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની. સંકેતોથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની. અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેની આંખીઓ ગળું અને જો શિરને આસપાસ હુંજન રહેશે અને રિસાવ થાય રહેશે. પાંખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરા નયો એક બળો સંકેત છે. તો કિસાન ભાઈઓને એ ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓમાં અચાનક કમજોરી પાખણા કરવાનું એવી હરકત કમ થવા પર નજર રાખવાની. બીમારીની સૂચના તો કિસાન સાથીઓ પક્ષીઓમાં સામાન્યતઃ બીમારી અને મોતની સૂચના તુરંત નજદીકી પશુ ઉપચાર કેન્દ્રને મોકલવાની આપણી રક્ષામાંથી આપણી સુરક્ષા છે. તો કિસાન સાથીઓ એ બડાઓ આલવાહારું હમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના માધ્યમથી આજ ઇની વાતીઓને હમો પ્રસારિત કરી રહેશે.
1: તો સાલો કિસાન ભાઈઓ કાર્યક્રમને આગાડી બઢાવીએ અને હા મળીએ આપણા ઝાબવા જિલ્લાના ગ્રામ બિંડલના પ્રવીણ મેળા. ત્યાં મુરગી પાલન, કડકનાથ મુરગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. પ્રવીણ ભાઈ વતાડ્યું કે એનો મુરગી પાલન કરવાના કમસે કમ 10-12 સાલ થઈ ગયા છે અને એની વસમાં ત્યાં એક બાર પણ કૈથા બીજી મજદૂરી કરવા નહીં ગયા. કેમ કે મુરગી પાલનમાં તેનું એટલો જો ફાયદો થાય છે કે બીજું કામ કરવાની જરૂરત નહીં પડે અને હાવ ત્યાં મોટું ફાર્મ ખોલવાની પણ વાતો કરતા હતા. તો સાલુ કિસાન ભાઈઓ આપો સાંભળી પ્રવીણ મેળાની જુબાની તીનુની કહાની.
0: હું આજ ગાંવ મિંડલમાં આવ્યો છે અને આ હરકું કડકનાથના પાલન હારું અમારી હાથે જો પાલન કરવાવાળો જો હે પ્રવીણ મેળાજી ગાંવ મિંડલ ગ્રામ પંચાયત મિંડલ વિકાસખંડ ઓર જિલ્લા ઝાબુઆ કરેને વાલા હૈ. તો પ્રવીણજી નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો પ્રવીણજી એ બતાઈએ બતાડો કે હમારા કમુન કુકડા કેટલા સાલથી પાળી રહ્યા?
2: થઈ ગયા 10-12 સાલ થઈ ગયા.
0: અચ્છા, તો 10-12 સાલ તમને કુકડા પાળવતા થઈ ગયા તો તમને કુકડા પાળવાથી લાભ થાય?
2: હા, લાભ થાય ને.
0: અચ્છા, તો પ્રવીણજી એવું તાળ કે કુકડા પાળવાની તમને પ્રેરણા સૌથી પહેલી કી કમ આવી કે તમે કુકડા પાળો?
2: એ પેલકી માર મમ્મી પાળતી એમ.
0: અચ્છા અચ્છા.
2: તેની ફેર ધીરે ધીરે હું તેનો સહયોગ કરવા લાગી ગયો. ફેર હા, હું ખુદ એટલો કરવા લાગી ગયો.
0: એસા?
2: હા.
0: તો પ્રવીણજી એ બતાડ કે કુકડા પાળવામાં એવી કઈ પ્રકારની સમસ્યા આવે? કેમ કે બાકી ગામમાં અમે એ દેખ્યું કે કઈ જગા એવા ફાર્મ બનેલા કે બનેલા પડ્યા રહ્યા, પણ તમારા હરકા મંડળમાં કઈ વાર હંમેશા દેખી કે આ કુકડા હંમેશા કડકનાથ મળે છે, એનું કારણ હશે?
2: એ હું બહાર તો બી ખરીદી લાવી જશે, ગામમાં કઈ ના પાળી મેલે એક બે 100-200-500 ન તી બી લાવીને હું મતલબ પાછા લાવીને આ વેચી દે. અને હું ખુદ બી પાળી બે હરકા ચૂજા બડા મોટા કરી સબ અંડા વંડા ફેર સબ વેચી.
0: તો પ્રવીણજી એ વાત કે જેસે કે કુકડા પાળવામાં ઘણા લોકો નહીં પાળે તો એમાં કઈ પ્રકારની એવી બીમારી બી આવતી હોય?
2: હા, બીમારી આવે ને
0: તો એની નિગરાની કરવા હારું તમને કોઈ સંગત કરવો પડે?
2: એની વલે આપણને દેખવું પડે કે મતલબ નીચે ગીલું નહીં રહેવું જોવે,
0: નીચે
2: હા લીલું નહીં રહેવું જોવે, ફેર પાણી નહીં લાગવું જોઈએ, ફેર બરોબર લાઈટ આલવાની, એ સબ ખાવું પીવું સબ એક મતલબ અસલી થવું જોવે.
3: અરે ઇનાનો વટો ભી આવે કઈ?
2: હા દાના હતા ઇસકા અલગ સે.
3: ઓર ઇનાનો ટીકાકરણ?
2: ટીકાકરણ આવે, રાની ખેત નો આવે, એ ફોન આવે, એપ્રો આવે, સભી આવે ઇનાનો.
3: તો ચૂજા કાતા લાવો તમે?
2: ચૂજા આ જબવાતાઈ લાવી.
3: તો કેટલા દનનો ચૂજો કેટલા રૂપિયા મળે?
2: હા એક દનનો ચૂજો મળે 60 રૂપિયા માં.
3: 60 રૂપિયા નો?
2: હા.
3: તો ઉસમે કઈ ટીકો લાગેલો હતો હે?
2: હા એક દન માં તે લાગેલો, એક ઈ આવે જી પેદા થાય તેનો આવે ખાલી ટીકો લાગેલો.
3: અચ્છા અચ્છા.
2: ફેર 7 દન માં લગાડવા પડે, ફેર 14 દન માં લગાડવા પડે, ફેર 30 દન માં લગાડવા પડે, એક 2.5 મહિના માં લગાડવા પડે, એમ બધા ચાલતા રહે. એ ગંબોરો રે, લાસોટો રે, સભી રાની ખેત ના બધા રહે ટીકો.
3: તો પ્રવીણજી, અગર તમારા ફાર્મ માં નિગરાની કરવા હારું જો વ્યક્તિ રહે, તિનાને તિનો કેવી તરહ થી તિના રહેવું જોઈએ?
2: તિનાન સાફ મતલબ કાહણા તાન તાન તિનાન તિનાન તા રહેવા જોઈએ. અન મતલબ તી કઈ ના કુકડા ભેગું એવું ખરેલું ને એવું નહીં રહેવું જોઈએ.
3: અચ્છા અચ્છા.
2: અલગ ઈ રહેવું જોઈએ તી એમ.
3: હા. તો આસપાસ માં બીજાન ભી નહીં જવા દેવાનું?
2: હા આસપાસ બીજાન ભી નહીં, બીજાન ભરાવો ભી નહીં દેવાનું. હા.
3: તો હમણે તમે કેટલા કુકડા પાળી મેલ્યા?
2: અભી અમે તે માર હોય અભી 100-150 ના હોય મૈતા.
3: 100-150?
2: હા. ઓર ભી થોડે સો બારિશ નો સીઝન છે તે થોડું સો એમ લીલા થઈ જાય એમ કુકડા માં એમ એકદમ લોકો થવા દોડે એમ લાઈટ ની સમસ્યા આવે. હા હા. તેત્રે કમ પાડે
3: તો એનાને લાઈટ નો તાપમાન ભી નીચે ઉતારો પડતો હોય ટાટના દન માં.
2: હા.
3: અચ્છા અચ્છા. તો એ બતાડો કે વરેભરમાં તમે કેટલા કુકડા મતલબ પાળીને વેચી શકો?
2: વરેભરમાં તે 1500 ના મતલબ આપણ ખુદ ને ઘેરી બી પાળી શકી અને બહાર તો તમારી લાવીને વેચી દઈએ તેથી એમ કરીને 4000 વેચી દેતા હોય. વરેભરમાં
3: 4000 મુર્ગા વેચી શકો?
2: હા.
3: તો વરેભરમાં લગભગ તમારે કેટલો ઇન્કમ થઈ જતો હોય?
2: વરેભરમાં 1-1.5 લાખ નો ઇન્કમ થાય છે.
3: 1.5 લાખ?
2: હા.
3: તો પલાયન પર બહાર ભી નહીં જવું પડતો હોય?
2: હા બહાર નહીં જવું પડે, ઘેર ના ઘેર.
3: તો ઘણી અસલ વાત એ તો કિસાન ભાઈઓ, અમારા પ્રવીણજી ઘણી અસલ વાત બતાડી કે 1-1.5 લાખ નો ઇન્કમ થાય જાય પર એના થોડી દેખરેખ કરવી પડે અને એમાં તમારા ઘેર નો હાથે હાથે આપણા ખેતીવાડી નું કામ ભી થઈ જતો.
2: હા ખેતીવાડી નું ભી થઈ જાય, કઈ નું બીજું ભી કામ હમાર લે, સબ હમાર લે.
3: હા.
2: તો એના સુબહ શામ મતલબ લોકો કરવું પડે,
3: દેખરેખ સુબહ શામ કરવી પડે,
2: શામ દેખવું મદદ કરવી પડે.
3: અચ્છા અચ્છા. તો ઓર વિશેષ હોય એમાં સાવધાની રાખવી પડે?
2: વિશેષ પાણી કી?
3: પાણી
2: ઓર લાઈટ દોનો યે?
3: લાઈટ ઓર પાણી ની સુવિધા એનામાં ભરપૂર રહેવી પડે.
2: હા હા.
3: ઓર એક મંડક ને દિનમાં લાગેલું રહેવું પડે હે ને? તો કિસાન ભાઈઓ, પ્રવીણજી બતાડ્યું કે કુકડા પાળવા હારું ઘણી એવી સિઝનો ધ્યાન રાખવો પડે, પર સૌથી પહેલું એમાં વિશેષ પાણી અને એના ખાનપાન પર ધ્યાન દેવી જોઈએ. અને અગર માન લો કે નાના કુકડા ભી લાવતા હોય આદા તમે, આદા મોટા ભી હોય, તો નાના મોટા કુકડા ને મતલબ ભેળા કરીને રાખી શકો કે અલગ અલગ રાખો?
2: અલગ અલગ રાખવા પડે.
3: અચ્છા અચ્છા.
2: નાના નું અલગ ફાર્મ અને મોટા નું અલગ ફાર્મ, બે નું અલગ અલગ ફાર્મ હોય.
3: તો પ્રવીણજી એ બતાડો કે કેનો અગર એના ફાર્મ ની અંદર કોઈ કુકડું બીમાર પડી ગયું તો તમે તેની જાણકારી કેમ નીકાળો?
2: તીનાન ફટ જતો બહાર નીકાળીને તેની જાત કરવાની, મતલબ તેના અલગ તો ફેર ટ્રીટમેન્ટ કરવો પડે.
3: ટ્રીટમેન્ટ કરવો?
2: હા.
3: ઓર અગર વો મરી જાય તેની બાદમાં તીનાન કા નાખવાનો?
2: મરી જાય તેની બાદ અહીં લઈ જવાનું ડોક્ટર કરે.
3: હા.
2: તો તીનામ ફેર ચીર ફાળ કરીને બાટું કરી દે
3: તો તેનો બીમારી નો કારણ?
2: હા કારણ બતાડ દે કે એ બીમારી છે.
3: અચ્છા અચ્છા. તો ઠીક છે, ઘણી અસલ વાત બતાડી પ્રવીણજી તમે. ઓર વરેભરમાં તમે એટલા કુકડા પાળી રહ્યા તો તમને સરકારથી કઈ લાભ મળ્યો?
2: હા સરકારી સમૂહ વાળી ભાઈઓને નિહી કરે છે.
3: હા
2: તેનાનો ભી લાભ લેહી છે અમુક.
3: અચ્છા અચ્છા. તો એમાં તમને સમૂહ ભી લાભ થાય, તમને જેસે જ્યાદા થી જ્યાદા અગર તમારે કઈ કુકડા લેવા હારું તમારું માર્કેટ કાં વેચવા જાવ તમે?
2: નહીં આ ઝબ્બા જિલ્લામાં વેચે છે.
3: ઘેર બેઠા આવી જાય?
2: ઘેર બેઠા આવી જાય.
3: અચ્છા અચ્છા. તો પૂરી ઉંમર નો જો કડકનાથ કુકડું રહે તેની તેની કેટલા રૂપિયામાંથી વેચાઈ શકે?
2: પૂરી ઉંમરનો કુકડો 800-900 રૂપિયા.
3: 800-900 રૂપિયામાં? તો કિસાન ભાઈઓ, ઘણી અસલ વાત છે કે કડકનાથ કુકડાની કાફી ડિમાન્ડ છે. જેવી રીતે એ ઝાબવા અને ધાર ખરગોન એના જિલ્લામાં એ અધિકતર પાકે છે અને એનો વજન મતલબ કેટલા વજનનો કુકડો કેટલા વેચાય છે?
2: યો 1-1.5 કિલો ના બીચ માં આવે તે અમુક મતલબ 500-800 રૂપિયા ના બીચ માં વેચી દે.
3: તો વજન ના હિસાબ થી વેચાય?
2: નહી મતલબ સાઈઝ ના ઉપર, મતલબ એ એટલા મહિના નું છે તો એટલા માં નહાઈ જાય એમ. જેસે 2-2.5 મહિના નું રહે ફેર 300-350 રૂપિયા બી વેચાય એમ હેમ રે એમ.
3: તો પ્રવીણજી બતાડ કે અમારા જો ગામ માં જો રેડિયો પર જો લોક સાંભળે તો તેના લોકો ને તો શું કેવા માંગે કે એના કેટલા મતલબ શું કરવો જોઈએ આગળ જઈને? મતલબ તેના
2: આગળ જઈને સરકાર થી લાભ લો ને કુકડા પાળો ને વેચો.
3: હા
2: બેનિફિટ લો,
3: બેનિફિટ લો. અગર તમારી કન એના અંડા હે, અંડા અંડા ના વ્યવસાય ભી કરતા હોય તમે?
2: હા, અંડા ભી મુર્ગિયા નિકાળે ને. હા
3: હા, તો અંડા ના તમે અંડા વેચ દો કે કોઈ કેનો લેવા આવે, ચૂજા નિકાળવાનો લઈ જાય તમારી કન?
2: નહી, અંડા ઈ વેચે હે હું, કઈના ખાવા વાળા આવે, કઈના ચૂજા ભી નિકાળવા આવે, સબ સબ આવે એમ.
3: તો કેટલા અંડા કેટલી કિંમત માં વેચાય એક અંડો?
2: એક અંડો આપો 20 રૂપિયા નું વેચી.
3: અચ્છા અચ્છા, હા 20 રૂપિયા માં તમારે આટું નહી જાય.
2: હા,
3: ઓર ચૂજા નિકાળવાનો લઈ જતા હે?
2: હા, ચૂજા વાળો ભી 20 રૂપિયા માં લઈ જાય.
3: હમ,
2: એનો સરકારી ભાવ વધારશે.
3: આ પ્રવીણભાઈ ઘણી અસલ વાત બતાડી, આપણી કન કડકનાથ કુકડું પાળી ને આપો જ્યાદા મોટો થવા પર 1000 થી 1200 રૂપિયા માં વેચાઈ રહ્યું છે, અને ઘેર બેઠા હી એનો માર્કેટ અર્કે જવાની જરૂરત નહીં પડે, અને આપણા હે ઘેર રહી અને આપો ખેતીવાડી નો કામ ભી સંભાળી શકીએ, અને જેના અંડા અગર હે તેના અંડા ભી ઘેર બેઠા પોલ્ટ્રી ફાર્મ વાળો આવી લઈ જાય, અને જ્યાદા ઉત્પાદન અગર કુકડા નો હોય તો બહાર થી કાફી ડિમાન્ડ છે, અને કિસાન ભાઈ તીના ને ડાયરેક્ટ ભી કંપની ના દ્વારા ભી વેચી શકે. તમારી કન કનો કંપની વાળો આજ તક લેવા આવેલો કુકડા?
2: મારી કન કંપની નહીં, પણ મોટા મોટા ફાર્મર રહે, જેસે હોટલી વાળા રહે.
3: હા,
2: હમકો હપ્તામાં મતલબ 200 નગ 200 નગ લાગી રહેવા ભી આવે.
3: અચ્છા અચ્છા, પ્રવીણજી એ બતાડો કે આગાડી તમને કોઈ મોટા ફાર્મ બનાવવાની કઈ મનમાં સોચ છે વિચાર?
2: હા, સોચ છે ને, વિચાર છે ને. અભી 1 વીઘા નો અભી યોજના આવી છે તેનામાં.
3: અચ્છા અચ્છા,
2: તેનામાં 35 લાખ રૂપિયા મળે, તેનામ સબસિડી ભી મળે.
3: અચ્છા અચ્છા, અનુદાન?
2: હા, અનુદાન ભી મળે.
3: અનુદાન લગભગ 30 થી 33% અંદર?
2: હા, 35% અનુદાન મળે છે. તેથી આપણે ફેર મોટો ફાર્મ ફેર ચાલુ કરવા.
3: અચ્છા અચ્છા,
2: તેનામ રે 2000 3000 5000 10000 ના એવા રાખવાના ફેર.
3: તો કિસાન ભાઈઓ, પ્રવીણ ભાઈ ની એક છોટા સા ફાર્મ ડલા થા, આ કબ ડલા થા પ્રવીણ?
2: આપણે ડલા થા 2012-13
3: માં. 2012? ઓર તમને એ વાતનો કાફી અનુભવ થઈ ગયો.
2: હા,
3: ઓર આવળા સમયમાં જો બડો ફાર્મ ડાલો તેના હારું તમે પ્રક્રિયા હું બનાવો હો કે કેટલી જગામાં કેટલો ફાર્મ?
2: પૂરી 1 વીઘા જમીન.
3: 1 વીઘા જમીન?
2: હા, ઉસમે હેચરી મશીન ભી રહેગી સાથ મે?
3: હેચરી જો સુજા નિકાળવા વાળી,
2: સુજા વાળી મશીન ભી રહે.
3: હા, તો ये जो अनुमोदन है जो कौन सी योजना के तहत तमन मळा है?
2: ये सरकारी वाला है.
3: सरकारी मतलब उप पशुपालन योजना में?
2: हाँ,
3: डॉक्टर जो आता है वेटनरी वाला, तीना कनी जानकारी तमने दे दी है?
2: हाँ, तीना कनी ले दी
3: जी. तमन अंदाजो है कि तमन 20 से 25 इतरो मोटा तमो लोन ली लो तो तमन विश्वास है कि तमो तीना लोन ना माध्यम से अधिक से अधिक कमाई सको और तीना पापा भरी सको?
2: हाँ, भरी सको ने, क्योंकि डिमांड इतनी छे इना ने की बेची सके आप?
3: अच्छा अच्छा.
2: हाँ,
1: હું છે આરજે રાકેશ.
4: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
4: ખેતીવાડી,
1: આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, યા હતા પ્રવીણ મેળાજી, ગ્રામ મિંડલના રહેવા વાળા છે અને કડકનાથ મુર્ગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કિસાન ભાઈઓ, 10 થી 12 સાલ દેખી મુર્ગી પાલન કરવા દેખી ઇનુને કડકનાથ મુર્ગી પાળવાનો ઘણો અનુભવ થઈ ગયો છે, અને હાવ મોટા ફાર્મની પણ વિચાર કરી રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ આપું કાર્યક્રમને અગાડી બઢાવી અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી ભીલ સમુદાયમાં જબ લાડ લાડિયા પૈણે અને તીનમાં જો ગાવે તે મજાનું અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજોમતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ કાર્યક્રમને આગાડી વડાવીએ અને સાંભળીએ અગસ્ત મહિનામાં આપણા પાલતુ પશુઓમાં ધ્યાન રાખવા વાળી વાતો. બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો ચાલો કિસાન ભાઈઓ સાંભળીએ કાર્યક્રમ ખેતીવાડી.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અગસ્ત મહિનામાં ધ્યાન દેવા વાળી વાતો, જો આપણા પશુઓને બારામાં ધ્યાન રાખવું પડે છે અને એના ટાઈમ પર કિસાન ભાઈઓ આપણા પશુઓને મુખપકા ખુરપકા રોગ અને ગળગોટુ એકટંગિયા રોગ ફડક્યા રોગ આદિના ટીકા નહીં લગાડ્યા હોય તો એનાને લગાડી લેવાના. મુખપકા ખુરપકા જો રોગથી જો ગ્રસ્ત પશુઓને અલગ જગા પર અને વાડામાં બાંધીને તાકી તીહનું સંક્રમણ બીજા પશુઓમાં નહીં થઈ શકે. અગર આસપાસના પશુઓમાં એ રોગ ફેલી રહ્યો હોય તો આપણા પશુઓને જો હુદો સંપર્કમાં નહીં આવવા દેવાનો, જો તેના પશુઓ તો આપણ અલગ રાખવાનો. મુંહપકા ખુરપકા રોગથી જો ગ્રસ્ત ગાયનું દૂધ અને બછડાને બી નહીં પીવા દેવાનું. રોગગ્રસ્ત પશુઓના મુંહ ખૂર અને બોવાને છાલોને લાલ દવાનો 1% ઘોળ બનાવીને ધોવાનું. ગળગોટુ અને એકટંગિયા રોગના લક્ષણ દેખાતા એ તુરંત આપણે વેટનરી ડાક્ટર યા પશુ ચિકિત્સાથી હુદો સંપર્ક કરવાનો. બોટુલિઝમની રોકથામ હારું મરેલા પશુઓના અવશેષો જેવી રીતે હાડકાં હે એવા જ્યાં આપણા પશુ મરેલા રહેશે તેનાને આપો, જ્યાં સરવા જાય છે અને તેના હાડકાંને હરકાઈ લેવાના અને ત્યાં હમણે ઘાસમાં સંક્રમણ કરે અને આપણા પશુ તેના સારાને સરવા જાય અને તેને કારણમાં તીહોને યો રોકધામ કરવી જોઈએ અને તેનથી એ બીમારી રોકાઈ જાય શકે. ભેડ બકરીઓમાં PPR ભેડ ચેચક અને ફડક્યા રોગ થવાની સંભાવના રહેશે અને એના રોગથી વસાડવાના ટીકા બી લગાડી લેવાના. પશુઓને અંતઃપરજીવી અને કૃમિનાશક દવાઓ પશુ ચિકિત્સાથી પરામર્શ કરીને સહી માત્રામાં આલવાનીઓ. તો કિસાન સાથીઓ, પશુઓને બાહ્ય પરજીવીથી વસાડવા હારું ઉપયુક્ત દવાઈ પશુ ચિકિત્સકની પરામર્શ અને તેની સલાહ લઈને જરૂર આલવાનીઓ. પશુશાળામાં ફર્શ અને દિવાળીઓ સાફ સુથરા રાખવાનીઓ અને નિર્ગુંડી તુલસી યા લીંબુનો ઘાસનો ગુલદસ્તો પશુશાળામાં લટકાર નાખવાનો, કેમકે એની ગંધ બાહ્ય પરજીવીઓને શેટી રાખે છે અને પશુશાળાને કીટાણુ રહિત કરવા હારું લીમડાનું તેલ આધારિત કીટનાશકનો પ્રયોગ કરવાનો. સુમાહાના મોસમમાં પશુ ઘેરોને હુકેલું રાખવાનું અને મક્ખી રહિત રાખવા હારું નીલગીરીનું યા લીંબુની ઘાસના તેલનો છિડકાવ કરવાનો. પશુઓને ખનિજ મિશ્રણ 30-50 ગ્રામ પ્રતિદિન આલવાનું અને તેનથી પશુઓની દૂધ ઉત્પાદન અને શારીરિક ક્ષમતા બની રહે અને આપણા ડેરી ફાર્મનો પ્રબંધન રાખવા હારું કિસાન ભાઈઓ સાફ સફાઈ હારું ફાર્મ હારું સાફ સફાઈ ઘણી જરૂરી છે અને ગંદકીમાં કઈ તરહના રોગ પડે છે ત્યાં પશુને બીમાર કરે છે અને પશુઓથી થવાવાળા મુનાફાને બી કમ કરી નાખે છે. રોજાના 2-3 વાર સફાઈ કરવી જોઈએ અને ગોબરને ફાર્મથી હરકાવીને સહી જગા પર તેનાને નાખવું જોઈએ. આહાર 3-4 દિવસમાં 1 વાર પૂરા ફાર્મને બ્લીચિંગ પાવડરથી ધોવું જોઈએ. એવું કરવાથી થનેલા અને અન્ય બીમારીઓની થવાની સંભાવના કમ થઈ જાય છે. પશુને હર દિન 1 વાર જરૂર ઉંગલાવવું જોઈએ, તેનથી તેના શરીર પર લાગેલી ગંદકી અને રોગાણુઓને કમ કરી શકીએ. દૂધ દોહવાના ટાઈમ પર સાવધાની રાખવા હારું કિસાન ભાઈઓ, હા તમને એ વાત બતાડું કે દૂધ દોહવાવાળા જો વ્યક્તિ હે તેના હાથ અસલી તરીથી સાબુનથી ધોયેલા રહેવા જોઈએ અને તેના ચિત્રા બી બિલકુલ સાફ રહેવા જોઈએ. દોહવાળા જો વ્યક્તિના નોખ અસલી તરથા કાપેલા રહેવા જોઈએ અને દોહવાથી પહેલું અને બાદમાં થનોને અસલી તરથી ધોઈ લેવા જોઈએ. ઉંગળવાના હાબુથી બોબાને બી ધોઈ દેવા જોઈએ. અને એ તો આજકાલ બજારમાં બોબા ધોવા હારું કઈ એવા ઉત્પાદ બી મળે છે. બોબાને ધોવાની બાદમાં તીહુને સાફ સીતરાથી સાફ કરી દેવા જોઈએ અને અસલી તર હુકાડી કરીને દૂધ ધોવાનું કામ ચાલુ રાખવું જોઈએ. સ્વચ્છ હવા અને રોશની. તો કિસાન સાથીઓ, ફાર્મમાં સ્વચ્છ હવા અને રોશનીનો પ્રબંધ ઘણો જરૂરી છે અને એની વાતનો ધ્યાન રાખવાનો કે હુદી ધૂપ પશુના શરીર પર નહીં પડવી જોઈએ. તેથી પશુને જ્યાદા ગરમી લાગી શકે અને પશુ તણાવમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, એના સંદર્ભમાં એવું ધ્યાન રાખવું જોઈએ કે દુધારુ પશુને રોજાના 16-18 ઘંટોની રોશનીની બી જરૂરત પડે છે. એની બાદમાં 6-8 ઘંટા ઇંદારામાં બી રાખવું જોઈએ. અને ગર્ભકાળના આખરી 2 મહિનામાં પશુને 14-15 ઘંટા તક ઇંદારામાં રાખવું જોઈએ. ગરમીના દિનોમાં પંખાની વ્યવસ્થા કરવી જોઈએ અને એની સાથે 9 વાગ્યાથી સાંજનો 7 વાગ્યા તક હર રોજ 2 ઘંટામાં પશુઓને પાણીથી ભેગાડ દેવું જોઈએ. ફાર્મથી ગંદકી અને ધુવાળું, પ્રદૂષિત હવા આદિથી દૂર રાખવું જોઈએ. પશુઓને આરામ. તો કિસાન સાથીઓ, ઇન્સાનોને તરફ પશુઓને ભી આરામ કરવાનું અસર લાગે છે. અગર સહી તરહથી પ્રબંધન હોય તો પશુ 15-16 ઘંટા બેહવાનું પસંદ કરે છે. પશુ જેટલો આરામ કરે અને તેટલો હી તીહુનો સ્વાસ્થ્ય ઉત્પાદન બહેતર રહે. એના હારું કુછ આપણે દેખવું પડશે કિસાન સાથીઓ, તે આરામદાયક ફર્શની વ્યવસ્થા લેવી જોઈએ અને કાચી મીઠી અને રેપ મેળવીને એવો ફર્શ તૈયાર કરવો જોઈએ. સૌથી બહેતર એ છે કે પશુને વાડાને અંદર બાંધી કરીને રાખવો જોઈએ. તેથી તીહોની મરજી તો તેઓ ઘૂમી ફરી શકે. અગર એ સંભવ નહીં હોય તો કમથી કમ એની દોયડીને લાંબુ રાખવું જોઈએ. દોયડીને કહીને કદી બી નહીં બાંધવી જોઈએ અને એક પશુને એટલી જગા જરૂર રહેવી જોઈએ. તેથી તેઓ ઉઠવા બેહવામાં તીહોને કોઈ પરેશાની નહીં રહેવી જોઈએ. અને બીજી વાત કિસાન ભાઈઓ, અગર આપણા પશુ વાવાના ટાઈમ પર તેઓની શું દેખભાળ કરે, તો તેની દેખભાળ કરવા હારું બછડાના જન્મ એક તણાવપૂર્ણ સ્થિતિ છે અને તેઓનો સહી પ્રબંધનમાં અને બછડાના સ્વાસ્થ્ય હારું અને સહી ઉત્પાદન હારું કાફી જરૂરી છે. એની અવસ્થામાં આપણને કઈ એવી વાતને ધ્યાન રાખવું પડે છે, જેવી રીતે વાવાથી 3 હપ્તા પહેલું ગાયને યા ભેંસને યા આપણા વાવાળા પશુને અલગ રાખવું જોઈએ. અને અન્ય પશુઓથી અલગ રાખવાથી તીનાને ના તો કઈની પ્રકારની ચોટ અને લડાઈ ઝઘડો થવાની સંભાવના બી કમ રહે અને પશુ સુરક્ષિત રહેશે. વાવાથી 15 દિન પહેલું દાણાની માત્રા ધીરે ધીરે બઢાવી જોઈએ. વાવાથી 15-20 દિન પહેલું પશુઓને 50-100 ગ્રામ મિનરલ આલવું ચાલુ કરી દેવાનું, તાકી પશુમાં થવાવાળા પોષણની કમીને રોકી જઈ શકે, ઉત્પાદન ક્ષમતાને બી બઢાવી જઈ શકે. પીવાનું સાફ પાણી 24 ઘંટા ઉપલબ્ધ રહેવું જોઈએ. અગર જરૂરત નહીં હોય તો બચડાના જન્મની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કદી બી નહીં કરવો જોઈએ. બચડાના જન્મના 4-8 ઘંટામાં ઓર બહાર આવી જાય છે. અગર એવું નહીં થાય તો 10-12 ઘંટાની બાદમાં એનાને પ્રશિક્ષિત પશુ ચિકિત્સક યા વેટનરીના કંઈના કર્મચારીના માધ્યમથી એનાને કરાવવો જોઈએ. વાવાની બાદમાં પશુઓને કુણકુણો પાણી આલવું જોઈએ, તેથી એનું પાચન સહી રહેશે. વાવાની બાદમાં પશુઓને ગોળની હાથે ચોકર મિલાવીને આલવું જોઈએ, તેથી પશુઓને ઉર્જા મળશે. એના ટાઈમ પર પશુઓને શરીર પર કાફી ગંદકી રહેશે. એના હારું પશુઓને જીવાણુનાશક દવાઈઓ મળેલી સાફ અને કુણકુણા પાણીથી અસલી તરથી ઉંગળાવીને સાફ સીતરાથી નોસી દેવું જોઈએ. ઉંગલાવાની બાદમાં પશુના શરીર પર મખોડા મારવાની દવાનો છિડકાવ કરવો જોઈએ. તેનથી મખોડા અને અન્ય કીટ તે ઉપર નહીં બહી શકે અને સંક્રમણ અને કઈ બીમારીઓનો કારણ બની જાય છે. તેનથી કિસાન સાથીઓ પહેલો 4-5 દિનો તક રોજાના 3 વારી પશુને ઉંગલાવવું જોઈએ. એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂરું દૂધ હંમેશા નહીં નીકાળવું જોઈએ, નીતે દુગ્ધ જવર મિલ્ક ફીવર થવાની સંભાવના પશુમાં બળી જાય છે. પશુથી સાલતા આવીરા મિનરલ મિક્સરને જારી રાખવું જોઈએ અને એના હિસાબથી પશુને રોજ આલવું જોઈએ. મિનરલ મિક્સર પ્રકારના પોષક તત્વોને શરીરમાંથી કમીને પૂરો કરવામાં સહાયતા કરે છે. વાવાની બાદમાં ભિન્ન કારણોમાં તેનથી પશુની પાચન ક્ષમતા પર અસર પડે છે. એના એક પ્રમુખ કારણ રૂમેનમાં થવાવાળા બદલાવ છે અને એનાને ઠીક કરવાનો એક સરળ ઉપાય રૂમેન રૂમીસેલ બોનસનો પ્રયોગ કરી શકીએ. પાકિસ્તાન સાથીઓ બીજી વાત એ કે ભારતીય ડેરી ફાર્મમાં પેટની કૃમિ એક આમ સમસ્યા પશુઓમાં રહેશે અને પેટમાં 3 પ્રકારના કૃમિ રહેશે, ગોળ કૃમિ, ફીતા કૃમિ અને યકૃત રૂમેન કૃમિ ફ્લુક. પાકિસ્તાન સાથીઓ કૃમિ ખાલી ગાયનો આહાર ખાઈ જાય છે અને કુછ તો પશુઓનું ખૂન બી પી જાય છે. તેનથી પશુઓમાં પોષણની સમસ્યા અને પશુ કમજોર થઈ જાય છે. તેનથી વસાડવા હારું 3 મહિના પર સાલમાં 4 વારી પશુઓને કીડા મારવાની દવા પીવાડવી જોઈએ. તો કિસાન સાથીઓ ગોળકર્મીથી વસાવ, તો ગોળકર્મીથી વસાવ ગાયને 300-350 કિલો વજનવાળી ગાયને સાલમાં 2 વારી ફેનબેન્ડાઝોલ ગોળી અને 1 ગોળી સુમાહા ઋતુમાં, જો વર્ષા ઋતુમાં 1 ગોળી અને શરદીઓથી પહેલી આલવી જોઈએ. અને ફીતા કૃમિ અને ફ્લુકથી વસાડવા હારું કિસાન ભાઈઓ શંકર ગાયજીનો વજન 300-350 કિલો વજનવાળી ગાય અગર હોય તો તેના 1 ગોળી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી અને વર્ષા ઋતુથી પહેલી અને શરદીઓમાં આલવી જોઈએ. ફ્લુકથી વસાવ, કિસાન સાથે શંકર ગાય અને ભેંસ જેનો વજન 300-350 કિલો વજન તકની હોય તો તેનાને 18-20 મિલી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી વર્ષા ઋતુ પહેલું શરદીઓમાં આલવું જોઈએ. તો કિસાન સાથીઓ હાઉ એમ્પાવર પશુ આહારની સારણી. તો કિસાન સાથીઓ જો દૂધ આલે છે તેની ગાયોને હું એક બારીકીથી બતાવવા જાઉં કે લીલો સારો જો 5 લીટર તક ગાય જો દૂધ આલે છે તેના હારું 10 કિલો અને 10 લીટર દૂધ આલે તેના 20 કિલો અને 15 લીટર દૂધ આલે તેના 30 કિલો અને 20 લીટર દૂધ આલે તેના 35 કિલો. યો લીલો સારો આલવો જોઈએ અને હુકેલો સારો 5 લીટર દૂધ આલે તેના 8 કિલો અને 10 લીટર દૂધ આલે તેના 7 કિલો અને 15 લીટર દૂધ આલે તેના 5 કિલો અને 20 લીટર દૂધ આલે તેના બી 5 કિલો હુકેલો સારો આલવો જોઈએ. દાણા, તો કિસાન સાથે દાણા 5 લીટર દૂધ આલે તેની ગાયને 3 કિલો અને 10 લીટર દૂધ આલે તેની ગાયને 7 કિલો અને 15 લીટર દૂધ આલે તેની ગાયને 5 કિલો અને 20 લીટર વાળીને બી 5 કિલો દાણા આલવા જોઈએ. બીજી વાત કિસાન ભાઈઓ, મિનરલ મિક્સર જો કે 5 લીટર દૂધ આલે તેનાને 50 ગ્રામ અને 10 લીટર દૂધ આલે તેના 50 ગ્રામ અને 15 લીટર દૂધ આલે તેના 100 ગ્રામ અને 150 લીટર તક દૂધ આલે તેનાને 20 લીટર દૂધ આલે તેનાને 150 ગ્રામ મિનરલ મિક્સર આલવો જોઈએ. કિસાન સાથીઓ મેં હમણાં તમને એના મહિનામાં પશુઓને થાવાળા રોગ અને તીહોના વાટાના બારામાં જાણકારી આલી અને પશુઓને કેવી જગા રાખવી જોઈએ તાકી પશુ સુરક્ષિત કિસાનને ફાયદો આલતી રહે. તો કિસાન સાથીઓ એવી ખેતીવાડીની અને અસલ અસલ વાતો સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાળા હગળા કિસાન ભાઈઓને નમસ્કાર.
0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની વાતો. બધી વાતો આપણ વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ગ્રામ મિંડલના એક એવા કિસાન પ્રવીણભાઈ, ત્યાં 12 સાલ દેખી કડકનાથ મુરગી પાલનની ખેતી કરી રહ્યા છે અને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં આપણી વાત સાંભળી અગસ્ત મહિનામાં પશુઓમાં થવાવાળા રોગ જેસે ઇનુની ધ્યાન રાખવાની વાતો એના કાર્યક્રમમાં આપણી સાંભળ્યો. તો કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આ સારું બસે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કઈ થા હામલ તારે જો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.
3: આપ સુન રહે હૈ ઝાબવા કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે.